નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. આજે તારીખ 9મી જૂન 2026 અને મંગળવાર છે. વિક્રમ સંવત 2082ની અધિક જેઠવદ 9મી તિથિ. સમય થઈ રહ્યો છે 5:57:30. પ્રસારણ સભાની શરૂઆત મંગળ સુરાવલીઓથી કરીએ.

મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ નીરજ પરીખ અને સાથીઓના સ્વરમાં પ્રાચીન ભજન.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું પૂનમ બારોટના સ્વરમાં રતનબાઈનું ભજન, અને હવે સાંભળીએ હરજિંદર સિંહના સ્વરમાં નાનક સાહેબની રચના.

સુલોચના ચૌહાણ અને સાથીઓના સ્વરમાં આપે હમણાં જ સાંભળ્યું મીરાબાઈનું ભજન, અને હવે જઈ રહ્યા છે કાર્યક્રમના અંત તરફ. ત્યારે સાંભળીએ કબીરની રચનાને હસમુખ પાટડિયાના સ્વરમાં.

અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. અર્ચના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનું કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે માધવને દીઠો છે ક્યારે. વક્તા યોગેન્દ્ર વ્યાસ.
1: મારા માધવને દીઠો છે ક્યાંય? સ્વર્ગસ્થ હરીન્દ્ર દવેની એક કવિતાનું આ શીર્ષક છે. જાણીતું છે કે હરીન્દ્ર માધવપ્રિય કવિ છે. માધવપ્રિય એટલે માધવ જેને પ્રિય છે એવા કવિ. માધવ ક્યાંય નથી નામની એક કવિતા અને એ જ નામની એક નવલકથા એમને નામે છે. જેમ મનુના સંતાન તે માનવ, રઘુના સંતાન તે રાઘવ, તેમ મધુના સંતાન તે માધવ. હા, મધુ યાદવના વંશજ તો ખરા, પણ એ ખરા અર્થમાં મધુના સંતાન છે. મધુ એટલે મધ, જગત આખાની મીઠાશ. એ જગત આખાની મીઠાશનું સંતાન તે માધવ, જેનું નામ સ્મરણે ચરતા જ આખું વ્યક્તિત્વ, આખું અસ્તિત્વ મધુર બની રહે તે માધવ. અને આ માધવ અત્યંત જાણીતો છે એની મધુરી મોરલીના મધુર સુરો માટે. એ સુરો જ્યારે વ્યક્તિના કણકણમાં ધબકવા માંડે ત્યારે એ વિગલિત થઈ જાય, ઓગળી જાય, આનંદના મહાસાગરનું એક મોજું માત્ર બની રહે. આવા જ એક સુરની વાત કવિએ આ કવિતામાં કરી છે. કવિ શરૂઆત કરે છે, વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાંય, મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. તમને નથી લાગતું કાં તો એના જેવો પ્રશ્ન છે કે વાદળીથી વિખૂટું થઈને આ બિંદુ એક ઢૂંઢે ડુંગરને ઢાળ, કૂદતા ઉછળતા ઝરણાને પૂછે મારા સિંધુને દીઠો છે ક્યાંય. પૂછવાનો તો સવાલ જ નથી ને. ડુંગરને ઢાળ ઉતરતા કૂદતા જ

0: ઉતરતા જડામાં ભળી જવું અને ત્યાંથી મહાનદમાં ભળી જવું અને ત્યાંથી અંતે સિંધુરૂપ બની જવું, એ જ તો આ બિંદુનું ભવિષ્ય છે. સિંધુમાંથી જન્મેલું બિંદુ અંતે સિંધુરૂપ પામવાનું એની સૌને જાણ છે. માધવના પ્રાણમાંથી માધવની ફૂંકે જન્મેલો સૂર વળી પાછો માધવના શ્વાસમાં પહોંચી માધવનો પ્રાણ બનવાનો છે, એ જાણ મેળવતા કેળવતા જરા લાંબો વિચાર કરવો પડે. મોજું એ હું જલધી જલ હું ને વળી ઘનવર્ષણ, એ કવિશ્રી રાજેન્દ્ર શાહની કાવ્યપંક્તિ યાદ કરીએ તો સમજાય કે જેને મોજા રૂપે ઓળખીએ એ જ તો મહાસમુદ્ર છે અને એ જ વળી વાદળ થઈને વરસે. વરસાદનું એક એક બિંદુ સિંધુની ઓળખ બની રહે એવું જ આ સૂરનું છે. માધવે હવામાંના અમુક મોજાને પોતાના શ્વાસમાં લઈ પોતાના પ્રાણમાં તેનું રૂપાંતર કર્યું. આ જ પ્રાણને ઉચ્છ્વાસ રૂપે એણે વાંસળીના પોલાણમાં રમતો મૂક્યો. વાંસળીના પોલાણમાંથી જેવો વિખૂટો પડ્યો કે પ્રાણનું જ સૂરમાં સૌને ભાન ભૂલાવતા મીઠા મધુરા સૂરમાં રૂપાંતર થયું. એ જ સૂર આગળ વધતા વધતા વળી પાછો હવાના મોજામાં રૂપાંતરિત થયો અને વળી પાછો આ તો સનાતન સમયથી ચાલતી આવતી એક અનંત યાત્રા છે. કવિએ સહજ રીતે વિખૂટો ક્રિયાપદ વાપર્યું છે પણ એની ચોટ જબરી છે. વિખૂટા થવું એટલે સહજ રીતે કુદરતી રીતે પ્રાકૃતિક રીતે પોતાના ખૂટાથી પોતાના મૂળથી અલગ થવું, અને આ અલગ થયેલો સૂર પોતાના મૂળને શોધે છે, પોતાના સર્જનહારને શોધે છે. સર્જનહાર ખોવાઈ નથી ગયો પણ પોતે વિખૂટો પડવાને કારણે જાણે કે પોતે ખોવાઈ ગયો છે, ભીડમાં એકલો પડી ગયો છે. એને જાણ નથી કે વિખૂટો થયો તેથી જ સૂર થયો. વિખૂટા થવાની વેદના અનુભવ્યા વિના સૂર થવાતું નથી. સૂર થવાની શરત જ છે વિખૂટા થવું, અને કવિએ આ સૂર કહ્યું છે. સૃષ્ટિની મોરલીમાં સર્જનહાર પોતાના પ્રાણ ફૂંક્યા કરે છે અને આ સૃષ્ટિના આપણે સૌ સંતાનોનું સર્જન થયા કરે છે. આપણામાં જ આપણો સર્જક છુપાયો છે અને પછી આપણે એને શોધવા ફાફા માર્યા કરીએ છીએ. મુજે કહાં ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં, એવું કોઈ ગાય ત્યારે આપણને સમજાય કે માધવને દીઠો છે ક્યાંય, એવું પૂછાય.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો માધવને દીઠો છે ક્યારે, વક્તા હતા યોગેન્દ્ર વ્યાસ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પ્રથમ ફિલ્મ યાદો કી ભારતનો ગીત સાંભળીએ, ગાયક મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં, જેના ગીતકાર છે મજરૂ સુલતાનપુરી તથા સંગીતકાર છે RD બર્મન.

સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતા વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારી માટે 43 મ્યુલ એકાઉન્ટ સાથે બેની ધરપકડ. ગુજરાતમાં એક મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રગતિ પથયાત્રા અને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકાસકામોના નિરીક્ષણ અને લોકાભિમુખ સેવાઓ પૂરી પાડવા માટે 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ગોધરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આયોજિત કાર્યક્રમોની માહિતી આપી હતી.
1: માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ જે પૂર્ણ થયો છે એના અવસરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી લઈને 21 જૂન સુધી કાર્યક્રમો થશે. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત થઈ છે અને 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે આ કાર્યક્રમો પૂર્ણ થશે. પ્રથમ તબક્કા 9મી અને 10મી તારીખ છે. બીજો તબક્કો 11મી અને 12મી તારીખ છે.
0: કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ

0: ગુજરાતના 206 જળાશયમાં હાલમાં આશરે 40.87% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં આશરે 68.1% પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં 13,304 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 626 ક્યુસેક પાણીની જ આવક છે. વણાક બોરી ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 300 ક્યુસેક પાણીની જ આવક છે. રાજ્યમાં હાલમાં 9 જેટલા ડેમ જળાશય છે, એમાં 70-100% વચ્ચે ભરાયેલા છે. 50-70% વચ્ચે 31 જળાશય ભરાયેલા છે. 55 જેટલા જળાશય 25-50% ભરાયેલા છે અને 111 જળાશય 25%થી ઓછા ભરાયેલા છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે ગઈકાલે ભાજપાના ચારેય ઉમેદવારો રાજુ શુક્લ, માનસી પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારીયાએ રાજ્યસભાના ઉમેદવારી તરીકે નામાંકન પત્રક રજૂ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા પૂરતા સંખ્યાબળના અભાવે ઉમેદવારીપત્ર ભરી નથી શકાયું. ભાજપના ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રક ભરાયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના સાકાર આકાર લઈ રહી છે. આ ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યા છે, જે ઘટના ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થશે.
1: पन्नों पर लिखी जाए ऐसी ऐतिहासिक घटना गुजरात के राज्यसभा के 4 सदस्यों के फॉर्म भरने की हुई है. पहली बार 11 से 11 राज्यसभा के सदस्य वो भारतीय जनता पार्टी के होंगे. ये चारों उम्मीदवार आने वाले दिनों के अंदर गुजरात की 6.5 करोड़ जनता का आवाज बनकर देश की पार्लियामेंट में गुजरात के प्रश्नों की वाचा देंगे.
0: આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આગામી 7 દિવસ સુધી ગુજરાત રીજીયનમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
2: 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं है जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरानगर हवेली, डे 5 से बरसात बढ़ने का संभावना रहेगा. ये तो दक्षिण में था, अभी उत्तर की तरफ ही बारिश होने का संभावना.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABD ને ફોલો કરશો. અંબાજીમાં કરોડોના ખર્ચે તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શક્તિ કોરિડોરના માર્ગને મોકળો કરવા માટે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કુલ 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. તમામ ઝોનમાં એકસાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત SDM, DYSP, PI, મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં JCB ટ્રેક્ટર સહિત મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરી ગીરીને લઈને અંબાજીના પ્રાંત અધિકારી વધુ માહિતી આપી રહ્યા છે.
3: શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં. એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે. ઝોન A, B, C અને D. ચારો ચારમાં અમારા DYSP અને DC ની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એના સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે.
0: નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 91.54 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. જલાલપુર તાલુકાના એરુચા રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો લખવિંદર પાજી નામનો વ્યક્તિ અન્યના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં છુપાવતો હતો. પોલીસે બાતમીના આધારે મારુતિ પેલેસના ફ્લેટમાં દરોડા પાડી લખવિંદર શરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી અક્ષય પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે લખવિંદર શરવનસિંહ 8 ધોરણ પાસ છે, જ્યારે આદિત્ય પટેલ 12 ધોરણ પાસ છે. વર્ષ 2016માં તેઓ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી ઠગાઈ કરવાનું શીખ્યા હતા. આ બંને આરોપીઓએ કુલ 43 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મેળવી તેનો ઉપયોગ ગુના આચરવા માટે કર્યો હતો. આ 43 બેંક એકાઉન્ટ સંબંધિત 110 ફરિયાદો પણ દાખલ થઈ છે. ગુજરાતમાં 1 મહિના દરમિયાન પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું છે. ગયા વર્ષના મે મહિના કરતાં પેટ્રોલના વેચાણમાં 13.11%, ડીઝલના વેચાણમાં 22.92%નો વધારો નોંધાયો છે. રાજ્યમાં દરરોજ

0: સરેરાશ 182.26 મેટ્રિક ટન પેટ્રોલનું વેચાણ થાય છે. અમદાવાદથી 9,000થી વધુ, સુરતમાં 7,854, રાજકોટમાં 4,000થી વધુ મેટ્રિક ટન પેટ્રોલ વેચાયું છે. કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે સરકારના વહીવટી માળખા દ્વારા વિવિધ સરકારી સેવાઓને ઓનલાઈન બનાવવામાં આવી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, સરકારી સેવાઓ, વિવિધ ઓનલાઈન સેવાઓ મળીને મોટાભાગની કામગીરી ડિજિટલ બની છે. લોકો ઘરે બેઠા હવે ઘણા બધા કામો ઓનલાઈન કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના લોકો પણ કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને આવકારી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાની કામગીરીને અરવલ્લી જિલ્લાના એક નગરજન આવકારતા આ મુજબ જણાવ્યું.
1: ડિજિટલાઇઝેશનના કારણે આ જે વિકાસ થયો છે એમાં તમામ પદ્ધતિઓ અને તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. એટલે પહેલા વિવિધ ભરતીઓ જે થતી હતી એના ફોર્મ જે હતા એ હાથ વગા ભરવાના થતા હતા, જ્યારે હવે ઘેર બેઠા મોબાઈલથી ઓન સ્ક્રીન આ બધું શક્ય બન્યું છે. એટલે થોડી જ મિનિટમાં આ બધું જ ફોર્મ ભરવાનું હોય, યોજનાઓ જોવાની હોય, આ બધી જ ઓનલાઈન અરજીઓ કરવાનું હોય, એ બધું જ ડિજિટલ પ્લેટફોર્મ પર બની ગયું.
0: યજમાન ભારતે અમદાવાદના એકા એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા ભારતે યોગાસનમાં પોતાનું અદ્વિતીય પ્રભુત્વ ફરી એકવાર સાબિત કર્યું. બીજા ક્રમે રહેલા જાપાને 3 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્યચંદ્રક જીત્યા છે, જ્યારે આર્જેન્ટિનાની એકમાત્ર ખેલાડી નાબિલા બરાઝનાએ 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રકના પ્રદર્શનના આધારે ત્રીજું સ્થાન પણ મેળવ્યું છે. કુલ મળીને 79 દેશોના 552 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછો એક પદક જીત્યો, જેમાંથી 10 દેશોના ઓછામાં ઓછો એક સુવર્ણચંદ્રક પણ જીત્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોના આયોજન દ્વારા પ્રધાનમંત્રીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. રાજ્યના 206 જળાશયમાં હાલમાં કુલ 40.87% કરતાં વધુ જળસંગ્રહ ઉપલબ્ધ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તૈયાર થતા શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ. 91 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે 2ની ધરપકડ. ગુજરાતમાં 1 મહિનામાં પેટ્રોલનું 66,500 મેટ્રિક ટન, જ્યારે ડીઝલનું 1,77,000 મેટ્રિક ટન વેચાણ થયું. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ગોલ્ડ મેડલની સદી સાથે યજમાન ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમ વિવરણ બાદ ભક્તિ સંગીત રજૂ કરીશું. 7:45 ગુજરાતી સમાચાર તથા 8 વાગે સમાચાર પ્રભાત આપ સાંભળશો, જે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 8:15 ભક્તિ સંગીત રજૂ કરીશું. આઠ વાગીને 30 મિનિટથી 10 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ આપ સાંભળશો. 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, ત્યારબાદ 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ પ્રસ્તુત કરીશું.

11 વાગ્યાથી 12 વાગીને 30 મિનિટ સુધી વિવિધ ભારતી પ્રસારણ સેવાનો આનંદ આપ માણશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી બપોરે 12 વાગીને 30 મિનિટે મહિલા જગત કાર્યક્રમ, 1 વાગ્યે હિન્દી સમાચાર, ક્રમશઃ અંગ્રેજી સમાચાર, 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત, 1 વાગીને 20 મિનિટે ગુજરાતી સમાચાર, ત્યારબાદ 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર પ્રસારિત થશે.

બે વાગીને 30 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણ સેવાનો આનંદ આપ માણશો. સાંજે 5 વાગે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હિન્દી સમાચારનું પ્રસારણ થશે.

સાંજે 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજૂ કરીશું. ત્યારબાદ 5:30 NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ તથા 6 કિસાનવાણી કાર્યક્રમ રજૂ કરીશું, જેમાં ડ્રોનના કૃષિમાં ઉપયોગ એ વિશે ડૉક્ટર રાજેન્દ્રસિંહ ઠાકોરનો વાર્તાલાપ આપ સાંભળશો.

છ વાગીને 30 મિનિટે યુવાણી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 7 વાગીને 10 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી એક વિશેષ શૃંખલા છે, જે આકાશવાણી દ્વારા વિભિન્ન વિષયો પર આધારિત NHD સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના સંબંધમાં પ્રસારિત થશે. સાત વાગીને 45 મિનિટે એક ગીત રજૂ કરીશું. 7 વાગીને 50 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતી સમાચારનું પ્રસારણ થશે. આઠ વાગ્યે વિવિધ ભારતી પ્રસારણ રહેશે. રાત્રે 8 વાગીને 5 મિનિટે પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત કરીશું. 8 વાગીને 15 મિનિટથી વિવિધ ભારતી પ્રસારણ સેવાનો આનંદ આપ માણશો. રાત્રે 11 વાગે હિન્દી સમાચાર, ત્યારબાદ અંગ્રેજી સમાચાર આપ સાંભળશો, જે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે. તો મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: આપણે સરંચી આકાશવાણીના દમણ કેન્દ્રનું હવે સાંભળીએ લોકસંગીત, જેમાં ગાયક કિશોર ગોહિલને સાંભળીએ.
1: પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાણે કોઈ, જાણે જો જગમાં પ્રેમ તો તો જુદા ન રે. અને આવું એક ગામડા ગામની અંદર 5-7 વર્ષની નાનકડી એવી ઉંમરના બેન ભાઈ નાનપણની અંદર જેના માવતર મૃત્યુ પામ્યા છે અને એ લીમડીની ડાળ લીમડીના ઝાડ નીચે ભાઈ જાય છે. પણ બેનું એવું કે કુદરતની મોતની થપાટ આવી અને બેનનું નાની ઉંમરે મૃત્યુ થયું અને ભાઈને આજ પોતાની બેન યાદ આવી. લીમડીના ઝાડ નીચે ભાઈ જાય છે અને પોતાની મૃત્યુ પામેલી બેનને યાદ કરે છે અને પોતાનું બાળપણ યાદ કરે છે. ભાઈ એમ કહે છે કે આજ મારી બેન હોત, આ લીમડીના ઝાડ નીચે અમે હારે ઢીંગલે પોતીએ રમ્યા. એ બેનનો વિયોગ આજ મને સતાવે છે અને વિયોગને એ ફરીવાર યાદ કરવા માટે, પોતાની બેનને સંભાળવા માટે ભાઈ એ આજ સરસ મજાનું ગીત, કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપળી, આવું સરસ મજાનું એ ભાઈ અને બેનના વિરહનું સુંદર મજાનું ગીત લઈ અને આવે છે કિશોરભાઈ ગોહિલ અને કાંતિભાઈ પટેલ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લોક સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS લોન્ચ કરશે.
1: LPMS એક ડિજિટલ પ્લેટફોર્મ હૈ જિસે ભૂમિ બંદરગાહો કે સંચાલન કો એકીકૃત પ્રણાલી મેં સમાકલિત કરને કે લિયે ડિઝાઇન કિયા ગયા હૈ. ये प्रणाली कार्गो और यात्री प्रसंस्करण के लिए स्लॉट बुकिंग भुगतान ट्रैकिंग और सिंगल विंडो क्लीयरेंस सहित संपूर्ण डिजिटल कार्य प्रभावी प्रदान करेगी. साथ ही सरकारी एजेंसियों और निजी ऑपरेटरों के बीच समन्वय में सुधार करेगी. इस अवसर पर गृह मंत्री मेघालय के दावकी और त्रिपुरा के श्रीमंतपुर लैंडपोर्ट में नव विकसित हितधारक आवास सुविधाओं का भी उद्घाटन करेंगे, जिससे सीमा प्रबंधन और कर्मियों के लिए बुनियादी ढांचागत सहायता मजबूत होगी. शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
0: આ પહેલ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી આધારિત ઉકેલો દ્વારા સરહદ પાર વેપાર અને મુસાફરોની અવરજવરમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુરક્ષા વધારવાનો છે. આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ગઈકાલ સાંજે થયેલી મોટી આગ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 6 અન્ય ઘાયલ થયા હતા. કાસ્ટિંગ કામગીરી દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડે અકસ્માતની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના બોકારો સ્ટીલ પ્લાન્ટના ઇન્ચાર્જ ડિરેક્ટરના નેતૃત્વમાં 3 સભ્યોની બાહ્ય તપાસ સમિતિની ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી H.D. કુમારસ્વામી અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. શ્રી કુમારસ્વામીએ મૃતકોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આગની ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી 13 જૂન સુધી બ્રિક્સ કૃષિ કાર્યકારી જૂથ અને બ્રિક્સ કૃષિ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બેઠકો આ વર્ષે બ્રિક્સ સંગઠનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે. બ્રિક્સ એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. બ્રિક્સ દેશો વિશ્વની કૃષિ જમીનનો આશરે 42% હિસ્સો ધરાવે છે અને વિશ્વના કુલ ખાદ્યાન્નનું 45% ઉત્પાદન કરે છે. શ્રી ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકો બ્રિક્સ દેશોમાં કૃષિ સહયોગને નવી દિશા આપશે. અમેરિકાના એક ફેડરલ જજે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર છે. બોસ્ટનમાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લિયો સોરોકીને એક ચુકાદામાં જણાવ્યું હતું કે આ નીતિ કોંગ્રેસ દ્વારા જરૂરી પ્રતિનિધિમંડળ વિના H-1B અરજીઓ પર કર લાદે છે. અમેરિકા સ્થિત ભારતીય ડાયસ્પરા જૂથોએ ફેડરલ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને દલીલ કરી કે તે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતામાં અમેરિકાને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે યોગ્ય છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પરા સ્ટડીઝ FIIDSના નીતિ અને વ્યૂહરચનાના વડા ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમના અનુમાનો અને ન્યાયને પુનઃસ્થાપિત કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે નવીનતા, વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારના વિસ્તરણથી આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થવાનો અંદાજ છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના સમારોહને સંબોધતા આ વાત કહી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારતે તાજેતરના વર્ષોમાં 9 મુક્ત કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે 50થી વધુ દેશોને આવરી લેતા વેપાર કરારો છે, જે મોટાભાગના વિકસિત વિશ્વને પસંદગીની બજારોને આવરી લે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સંશોધન નવીનતા ઉચ્ચ મૂલ્યવાળા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેનરિક દવાઓની તેની પરંપરાગત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. દુબઈમાં એક માર્ગ અકસ્માતમાં કેટલાક ભારતીય કામદારોના મોત થયા છે. દુબઈના ભારતીય રાજદૂતે માહિતી આપી હતી કે તેમના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, ઘાયલ ભારતીયોને મળ્યા હતા અને હાલમાં સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તમામ શક્ય સહાય અને સમર્થન પૂરું પાડવા માટે કામ કરી રહ્યા છે. ઓમાનના દરિયાકાંઠે MT મારીવેક્સ તેલ જહાજમાં સવાર 24 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવાયા છે. આ જહાજે એક વિસ્ફોટ થયા બાદ ડિસ્ટ્રેસ કોલ મોકલ્યા હતા, જેના કારણે તેના એન્જિન રૂમમાં મોટી આગ લાગી હતી.
2: પશ્ચિમ એશિયામાં બઢતી અસ્થિરતા કે બીચ ટેન્કર MT મેરીવેક્સ સે 24 ભારતીય નાવિકો કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ. ઓમાન કે તટ પર ચલતે સમય ઇસ જહાજ કે ઇન્જન રૂમ મે ધમાકા હુઆ ઓર ઉસમે આગ લગ ગઈ. યે ઘટના એસે સમય મે હુઈ હૈ જબ લેબનાન ઓર ઈરાન પર ઇઝરાયલ કે હમલો ઓર ઈરાન કી જવાબી મિસાઇલ હમલો કે બાદ પૂરે ઇલાકે મે તનાવ બના હુઆ હૈ. સમુદ્રી સુરક્ષા એજન્સીયા ટેન્કર પર હુએ હમલે કી વજહ કી જાંચ કર રહી હૈ, જબકિ ઇલાકે કી સરકારે તેજી સે બદલતી સુરક્ષા સ્થિતિ પર નજર રખે હુએ હૈ. દુબઈ સે વિનોદ કી રિપોર્ટ કે સાથ પ્રશાંત કુમાર.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલો બંધ કરવાની અપીલ કરી છે. જો કે તહેરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા ઉપર હુમલો ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધ વિરામ થયા બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા અને આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલ હુમલાનો બદલો ગણાવી રહ્યા છે. જવાબમાં ઇઝરાયેલે દક્ષિણ પશ્ચિમ

0: ઈરાનમાં એક પેટ્રોકેમિકલ સુવિધાને નિશાન બનાવી આરોપ લગાવ્યો કે તે બેલેસ્ટિક મિસાઇલ ઉત્પાદનમાં સામેલ છે. પશ્ચિમ એશિયામાં ફરી થયેલા હુમલાઓ પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને નાગરિકોને નુકસાન ન થાય તેની ખાતરી કરવા હાકલ કરી છે. મંત્રાલયે રાજદ્વારી ઉકેલ માટે ચાલી રહેલી વાટોઘાટો પૂર્ણ કરવા પર અપીલ કરી છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પાછી આવી શકે. યજમાન ભારતે ગુજરાતમાં અમદાવાદના ઇકેએ એરેનામાં યોજાયેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 114 મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું, જેમાં 102 સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે. કુલ મળીને 79 દેશોના 522 ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોના ખેલાડીઓએ ઓછામાં ઓછા એક પદક જીત્યો હતો. તેમાંથી 10 દેશોએ ઓછામાં ઓછા એક સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત શ્રીલંકાના રંગીરી દામુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ત્રણ દેશો વચ્ચે રમાનારી ત્રિકોણીય સિરીઝના પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ ત્રિકોણીય મેચમાં યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ટકરાશે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં ઇઝરાયેલ ઇરાનમાં ફરી મિસાઇલ હુમલા, ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપના સમાચારો પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે H-1B વિઝાની $1,00,000 ફી ગેરકાયદે. આ સાથે જ ઇઝરાયેલ ઇરાનમાં ફરી મિસાઇલ હુમલા, યુદ્ધનો સડબડાટ. સંદેશ પ્રથમ પાને લખે છે ઇઝરાયેલનો ઇરાનના પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ પર હુમલો. વિદેશ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી, ભારતીય ઇરાન જાય નહીં, ત્યાં રહેતા વહેલી તકે ઇરાન છોડે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરશે. વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે 25 લાખ અને ઘાયલો માટે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત. અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી H-1B અરજીઓ માટે $1,00,000 ફી ગેરકાયદેસર ગણાવી. આગામી 5 વર્ષમાં ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ બમણો થશે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત ત્રિકોણીય સિરીઝની પ્રારંભિક મેચમાં શ્રીલંકા સામે આજે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ જાગૃતિ ફિલ્મનું આ ગીત હેમંતકુમારના સંગીતની સાથે. ગાયક અને ગીતકાર કવિ પ્રદીપ.

શ્રોતા મિત્રો, સવારના 8 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી ભાષામાં.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

ફિલ્મ તીસરી કસમનું ગીત સાંભળે લતા મંગેશકરના કંઠે, જેના ગીતકાર છે શૈલેન્દ્ર તથા સંગીતકાર છે શંકર જયકિશન.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ગાય કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓને સાંભળીએ. ફિલ્મ છે પ્યારા દુશ્મન, ગીત રચના છે ઇન્દિવરની, સંગીત આપ્યું છે બબ્બી લહેરીએ.

મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. હવે ગાયક કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરમાં સાંભળીએ ફિલ્મ રામ બલરામનું ગીત. ગીતના શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ તથા સંગીત નિર્દેશન છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરનું ગીત સાંભળી ગાયક આશા ભોસલેના કંઠે, જેના ગીતકાર છે આનંદ બક્ષી, સંગીત આપ્યું છે આર ડી બર્મને.

ગાયક મન્નાડે અને સાથીઓને સાંભળીએ ફિલ્મ વિશ્વનાથમાં, જેના ગીતકાર છે રાજકવિ તુલસી, સંગીત નિયોજન છે રાજેશ રોશનનું.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ વક્ત કી દીવારનું ગીત સાંભળીએ, મોહમ્મદ રફી અને કિશોર કુમારના યુગ્મ સ્વરમાં, જેના ગીતકાર છે અંજન તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ઝ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, જેમાં હવે સાંભળીએ હિન્દી ગઝલ. ગાયક અનુરાધા પોડવાલ અને ઉદિત નારાયણને સાંભળીએ, જેના ગીતકાર છે ફૈઝ અનવર, સંગીતકાર છે નિખિલ વિનય.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: નફીસ આલમની રચના સાંભળી અવિનાશના સ્વરમાં, જેને સંગીત આપ્યું છે સતીશ અજયે.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ,
1: વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ગાયક આતિફ અસલમને સાંભળીએ. ગીતકાર અને સંગીતકાર છે નીલ.

શ્રવણ માધુરી કાર્યક્રમના અંતમાં ગાયક આતિફ અસલમને સાંભળીએ, જેના ગીતકાર અને સંગીતકાર છે નીલ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત હિન્દી બિંદ ફિલ્મી ગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: ओछा व्याज मा लोन जोइए, एपण एप थी, वाह, बसाणो।
3: अजाण्या ऐप थी बचो।
4: RBI कहे छे,
3: जानकार बनो, सतर्क रहो।
5: नमस्ते बहनों, नमस्ते धारा बेन।
6: नमस्ते बहनों, नमस्ते जिग्ना बेन।
5: धारा बेन, अत्यारे अतिक मास चाली रह्यो छे, तो आपणी बत्ती बहनों धर्म आराधना तप जप अने अनुष्ठान मां व्यस्त हशे।
6: कारण के आ समय ज छे प्रभु ने भजवानो। आपणे जे परमात्मा ना अंश छीए अने आपणा मां जे परमात्मा वसे छे एने याद करवानो, એનું સ્મરણ કરવાનું।
5: અને એટલે જ બહેનો કહેવાનું મન થાય ને કે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા, ઘરની ઉગાડી રાખજો બારી।
6: ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા, તમારા કર્ણ નેત્રોની ઉગાડી રાખજો બારી।
5: પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટવા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી।
6: થયેલા દુષ્ટ કર્મોના છુટ્ટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી। આપણે જેમ બહેનો વાત કરી તેમ આ મહિનો છે પરમાત્માને ભજવાનો અને સાથે સાથે દાન પૂર્ણ કરવાનો, ભૂખ્યા તરસ્યાની ભૂખ તરસ છીપાવવાનો અને ખૂબ સારા સારા ધાર્મિક સામાજિક કાર્યો કરવાનો। અને જ્યારે આપણે જેમ વાત કરી તેમ આ મહિનો જેમ આપણામાં રહેલા પરમાત્માને પૂજવાનો છે, કેમ કે આપણે સૌ પરમાત્માના અંશ માત્ર છીએ। આપણે થોડોક ડોક્યો આપણી જાતમાં પણ કરવાનું છે કે જેથી આપણી પોતાની જે ખૂબી કે ખામી છે એને ઓળખવાનો અને એને પચાવવાનો। ખાસ કરીને ખૂબી તો આપણે સૌને ખબર હોય અને એમાં આપણે થોડા જાજા અભિમાનથી માનથી પરિચિત પણ છીએ, પણ જ્યાં વાત આવે છે એ આપણી ખામીઓને ઓળખવાની, એને દૂર કરવાની, એના માટે આપણે આપણી જાતમાં ડૂબકી મારવી પડે, આપણી અંદર વસેલા પરમાત્માના અવાજને ઓળખવું પડે, એટલે કે આપણામાં રહેલા એ બ્રહ્મના તત્વને, એ બ્રહ્મના અંશને ઓળખવાની વાત છે।
5: અને એ આપણા તત્વને, આપણામાં રહેલા બ્રહ્મના અંશને ઓળખવા માટે
6: આપણને
5: એક આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે અને એ આપણે મેળવીએ છીએ પ્રાર્થના દ્વારા।

0: બહેનો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે અને આ દર 3 વર્ષે આવે છે. દર 3 વર્ષે આવતા આ માસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે.
1: ગુજરાતી સંસ્કૃતિમાં આ મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ.
0: અને અધિક માસનું ધાર્મિક મહત્વ જો જોઈએ ને તો પૌરાણિક કથા પ્રમાણે જ્યારે આ માસ મળમાસ કહીને અશુભ ગણવામાં આવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યો. એટલે આ મહિનામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની પૂજાનું અનંત ગણું ફળ મળે છે.
1: મંત્ર, જપ અને સ્મરણ આ બધું જ આ માસમાં કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કે પઠન એ પણ આ મહિનામાં સર્વોત્તમ ગણાય છે.
0: અને આ મહિનામાં દાન અને પુણ્યનું મહત્વ વિશેષ હોય છે. એમાં જો માલપુઆનું દાન કરવામાં આવે ને તો અધિક માસમાં કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને તેનું દાન કરવાનો વિશેષ મહિમા છે.
1: અને એવી જ રીતે બહેનો, દીપદાન ઘરના આંગણે તુલસી ક્યારે અથવા તો પવિત્ર નદીના કિનારે દીપદાન એટલે કે દીવો પ્રગટાવવો, જેનાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને આમે શુદ્ધ ઘીના દીવાથી આપણું આસપાસનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર થાય છે.
0: અને એવી જ રીતે વસ્ત્રદાન, અન્નદાન, પક્ષીને ચણ, ગાયને ઘાસચારો, આ બધું જ દાન કરીને આ મહિનામાં પુણ્ય કમાવાનો અવસર મળે છે. તો બહેનો, અધિક માસનું આપણા જીવનમાં શું મહત્વ છે એ વિશે આપણે વધુ વાતો જાણીશું જાણીતા શાસ્ત્રવિદ મૈત્રેય વ્યાસ પાસેથી.
1: અધિક માસનું મહત્વ.
2: નમસ્કાર મિત્રો, હું છું મૈત્રેય વ્યાસ અને આજે વાત કરીશું અધિક માસની. આપણા પંચાંગમાં 12 મહિનાઓમાં વર્ષનો વિભાગ કરવામાં આવ્યો છે, જેનો આધાર ચંદ્રમાની ગતિ છે. ચંદ્રમા 12 રાશિઓમાં પરિભ્રમણ કરે, તેમાં જે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ચંદ્રમા હોય એ નક્ષત્રના નામ પરથી મહિનાઓના નામ પાડવામાં આવે છે. સૂર્યનારાયણને 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરતા 365 દિવસ લાગે છે, જ્યારે ચંદ્રમાને આ ચક્ર પૂર્ણ કરતા 354 દિવસનો સમય લાગે છે. આમ બંને વચ્ચે 11 દિવસનો તફાવત આવે છે. આથી એ ચંદ્ર અને સૂર્યની ગતિના સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી વધેલા દિવસોમાંથી બનાવેલો મહિનો હોવાથી તેનું વિશેષ કોઈ નામ પણ ન હતું અને એટલે અધિક માસ તરીકે પણ ઓળખાતો. વળી તેને મલમાસ તરીકે પણ ઓળખાય છે અને એ વધારાનો માસ હોવાથી તેનો કોઈ સ્વામી પણ નથી. બીજા બધા માસના સ્વામી પણ છે, તિથિઓની સંજ્ઞા પણ છે, પરંતુ આ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ ન થતી હોવાથી તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ તથા 4 ઘડીના અંતરથી આવે છે. પ્રત્યેક 28 મહિના પછી અને 36 મહિના પહેલા અધિક માસ આવે છે. આ મહિનામાં સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા નથી, એથી અસંક્રાંત માસ અધિક માસ એવા નામથી ઓળખાય છે. જે મહિનામાં એક જ મહિનામાં 2 વખત સૂર્યનારાયણ રાશિ પરિવર્તન કરે તો તેને ક્ષયમાસ તરીકે ઓળખાય છે. વળી આ માસનો કોઈ સ્વામી પણ નથી, જેથી પણ તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો હતો. પુરાણોમાં એક કથા આવે છે કે આ મહિનો ભગવાન વિષ્ણુના શરણે ગયો, ત્યાં વૈકુંઠમાં જઈ ભગવાનના ચરણમાં પડી રડવા લાગ્યો. વૈકુંઠમાં દુઃખનો અભાવ હોય છે, આમ છતાં તે રડવા લાગ્યો એટલે ભગવાનને પૂછ્યું કે તું શા માટે રડે છે? ત્યારે એ અધિક માસ કે મલમાસ કહે છે કે હે ભગવાન, મારો કોઈ સ્વામી નથી અને વળી મારા આ માસમાં કોઈ સૂર્ય સંક્રાંતિ પણ થતી નથી, આ કારણે મારા આ માસમાં કોઈ શુભ કાર્ય કરતું નથી. વળી મને મલમાસ ગણી અવગણવામાં પણ આવે છે, તો કૃપા કરો અને મને પણ કઈ માતને અપાવો, મારા આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થાય ત્યારે તે માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા કે જ્યાં શ્રીકૃષ્ણ બાળવયમાં નિત્ય ક્રીડા કરે છે, કે જ્યાં દુઃખ શોક વૃદ્ધાવસ્થા ઇત્યાદિનો અભાવ છે, ત્યાં ભગવાન આ અધિક માસ કે મલમાસને લઈ ગયા અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુને આગમનનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ માસ કઈ મહાત્મ્ય ઈચ્છે છે, આપ તેને માટે કંઈક કરો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું સત્ય કહે છે, તારા આ માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી કોઈ શુભ કાર્ય કરતો નથી, પરંતુ હું તને મહાત્મ્ય આપું છું. પુરાણો અને વેદો મને પુરુષોત્તમ એવા નામથી ઓળખે છે. મિત્રો, આમ ભગવાન શ્રીકૃષ્ણએ કે જે પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે, તેમણે પોતાનું નામ જ આ માસને આપ્યું અને વળી પોતાનું સ્વરૂપ અને મહાત્મ્ય પણ આપ્યું. ઉપરાંતમાં કહ્યું કે હવેથી તારા આ માસમાં કોઈ થોડુંક પણ પુણ્ય કરશે તો પણ તે અનંત ગણું થશે. તારા આ માસમાં જે કોઈ પણ જળાશય એટલે કે સરોવર નદી ઇત્યાદિ જઈને પ્રાતઃકાળે સ્નાન કરશે તો પણ મહત પુણ્ય પ્રાપ્ત થશે. આ માસમાં સ્નાન, પીપળા તુલસીનું પૂજન, કથા શ્રવણ અને દાનનું વિશેષ મહત્વ છે. આ માસમાં કરાયેલા એક ઉપવાસનું પણ પુણ્ય આખા વર્ષના તે તિથિના ઉપવાસ જેટલું ગણાય છે. પુરુષોત્તમ માસમાં માત્ર એક એકાદશીનું વ્રત પણ આખા વર્ષની બધી એકાદશીના વ્રતના પુણ્ય જેટલું ગણાય છે. આથી ત્યારથી આ માસને પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે. આ માસમાં પ્રકૃતિનું પૂજન અને સ્વાસ્થ્ય આ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આપણી સંસ્કૃતિમાં કોઈને પણ ઉતરતા કે ચડિયાતા નથી ગણ્યા. આપણે નાનામાં નાના જીવને પણ સન્માન આપવાનું કહ્યું છે અને દેહથી ભલે તે નાનો હોય પણ જીવ તો તેનામાં આપણા જેટલો જ છે એમ આપણે કહીએ છીએ. આ માસમાં વિશેષતઃ એકાદશી, પૂર્ણિમા અને વ્યતિપાત તથા અમાવસ્યાનું મહત્વ છે કે જે દિવસે વિશેષ પુણ્યયોગ ગણાય છે. આ દિવસોમાં અન્ન, વસ્ત્ર, દક્ષિણા, જળના કુંભનું દાન, તિલપાત્ર એટલે કે તલ ભરેલા તાંબાના અથવા કાંસાના પાત્રનું દાન ઇત્યાદિ પ્રકારના દાનો કરવામાં આવે છે.

0: અધિક માસનું મહત્વ.
1: એ વિશે બહેનો આપે હમણાં જ માહિતીસભર વાર્તાલાપ જાણીતા શાસ્ત્રવિદ શ્રી મૈત્રેયભાઈ વ્યાસ પાસેથી સાંભળ્યો. અને હજુ એના વિશે જો આપણે વધુ વાત કરીએ ને તો એક પ્રશ્ન આપણે સૌને થાય કે અધિક માસમાં શુભ કાર્યો વર્જિત શા માટે છે? તો એ વિશે જો વાત કરીને તો અધિક માસને આધ્યાત્મિક સાધનાનો મહિમા આપવામાં આવ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન સાંસારિક વૈભવના કાર્યો જેમ કે લગ્ન છે, મુંડન, જનોઈ, ગ્રહ પ્રવેશ કે નવી કોઈ પણ મિલકતની ખરીદી જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ મહિનો માત્ર ભગવાનની ભક્તિ અને આત્મશુદ્ધિ માટે જાણે કે અનામત રાખવામાં આવ્યો છે.
0: એટલે જ કહેવાય છે ને અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે આ માસમાં કરવામાં આવેલી નાની સરખી ભક્તિ પણ, દાન કે સેવા પણ સામાન્ય દિવસો કરતા અનેક ગણો વધુ ફળ આપે છે. અને બહેનો, આ અધિક માસ છે ને એ એવો મહિનો છે કે જે આપણી રોજબરોજની દોડધામ ભરેલી જિંદગીમાં પોઝ બટન દબાવીને આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. અને એટલે જ કહેવાનું મન પણ થઈ જાય કે કર્મની આ દોડધામમાં થોડો વિરામ રાખીએ, ચાલો ને આ અધિક માસે પ્રભુનું નામ રાખીએ.
1: સાંસારિક ઈચ્છાઓ તો ક્યારેય ખૂટવાની નથી, આ પવિત્ર દિવસોમાં અંતર આત્માને સાફ રાખીએ. અને બહેનો વિચારો કે જેને દુનિયાએ નકાર્યો એને ઈશ્વરે કેવો ઝડપથી અપનાવી લીધો. આ મહિનો આપણને એ જ શીખવે છે કે જ્યારે જ્યારે જગતમાં કોઈ આપણો હાથ ન પકડે ને ત્યારે જગન્નાથ એટલે કે જગતનો નાથ આપણો હાથ પકડી લે છે.

0: આપણે બપોરથી ભેગા થયેલા હવારથી. તમારું નામ તો કયો?
1: આમ તો બધાય મન લાલો જ કે.
0: હે, એટલે મારું નામ લાલો હે.
2: પરેવા ઉડે એ દિશે મન રાતારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો નથી સર.

0: અરે જીજ્ઞાબેન, આપણે સરસ મજાનું ગીત સંભળાવ્યું તો હવે એવી જ સરસ મજાની ચટાકેદાર વાનગીઓની રીત બહેનોને સંભળાવી દઈએ તો?
1: ચોક્કસ તારાબેન, આજે આપણે બહેનો માટે લઈને આવ્યા છીએ કચ્છી ચટાકેદાર ટોસ્ટ.
0: તો બહેનો તૈયાર રહેજો, કેમ કે પુરુષોત્તમ માસના એકટાણા અનુષ્ઠાન અને ઉપવાસ તમારા પૂરા થાય ને પછી આ રેસીપી ટ્રાય કરજો અને બધાને મોજ મજા કરાવી દેજો.
1: હા હો બહેનો. જુઓ બહેનો, કચ્છી ચટાકેદાર ટોસ્ટ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. ટોસ્ટ, ખજૂર આમલીની ચટણી, બાફેલા બટેટા, સેવ, ડુંગળી, ધાણા ભાજી, લસણની ચટણી, લીલી ચટણી, મસાલા સિંગ, મીઠું મરચું પાવડર, દાબેલીનો મસાલો અને તૂટી ફૂટી. કચ્છી ચટાકેદાર ટોસ્ટ બનાવવાની રીત નોંધી લેશો. સૌ પ્રથમ ટોસ્ટનો મસાલો

0: તૈયાર કરવા માટે 3-4 બટેટા બાફી લેવા. બટેટા બફાઈને ઠંડા થઈ જાય એટલે બટેટાને અધકચરા છૂંદી નાખવા. પછી એક કડાઈમાં વઘારવા તેલ મૂકવું. તેલ થઈ જાય પછી તેમાં અડધી વાટકી જેટલી ખજૂર આંબલીની ચટણી નાખવી. પછી દાબેલીનો મસાલો નાખવો. હવે બાફેલા બટેટાનો છૂંદો નાખવો અને ત્યારબાદ મીઠું, મરચું પાવડર આ બધું જ મિક્સ કરી મસાલો પ્લેટમાં કાઢી લેવો. ત્યાર પછી ડીશમાં ટોસ્ટ લેવા. ટોસ્ટને ખજૂર આંબલીની ચટણીમાં બોળી પ્લેટમાં મૂકવા. પછી ટોસ્ટ પર લસણની ચટણી, લીલી ચટણી અને તૈયાર કરેલો મસાલો પાથરવો. તેના પર સેવ, સીંગ, ડુંગળી, ધાણાભાજી અને તૂટી ફૂટી નાખી ડેકોરેશન કરવું. તો બહેનો તૈયાર થઈ જજો કચ્છી ચટાકેદાર ટોસ્ટ ખાવા માટે.
1: અને એવી જ રીતે એવી જ સરસ મજાની બીજી વાનગી કે જે વાનગીએ આખા દેશમાં પોતાનું નામ પ્રખ્યાત કર્યું છે એવી વાનગી ચટાકેદાર ઝાલમુરી. ચટાકેદાર ઝાલમુરી બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. મમરા, મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, આમચૂર પાવડર, બાફેલા બટેકા, ડુંગળી, તળેલી શીંગ, કાકડી, ટમેટા, આંબલીની ચટણી, સેવ અને ધાણા ભાજી. તો ચટાકેદાર ઝાલમુરી બનાવવાની રીત નોંધી લેશો. સૌ પ્રથમ એક બાઉલમાં મમરા લઈ તેમાં મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાવડર, મીઠું આ બધું એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું. ત્યાર પછી તેમાં તળેલી શીંગ નાખવી, બાફેલા બટેકાના ઝીણા સમારેલા કટકા નાખી અને તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી અને કાકડી નાખવી. બધું બરાબર મિક્સ કરી પછી તેના પર આંબલીની ચટણી નાખવી અને એકદમ બરાબર હલાવી લેવાનું. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લેવાનું. તેના પર સેવ અને ધાણા ભાજીથી ડેકોરેશન કરી ચટાકેદાર બંગાળી ઝાલમુરી ખાવા માટે રેડી થઈ ગઈ.
0: તો બહેનો હવે તમે કચ્છી ચટાકેદાર ટોસ્ટ અને ચટાકેદાર ઝાલમુરી બનાવજો અને તમારા પરિવારજનોને ખવડાવજો.
1: તો બહેનો આ અધિક માસનો જે પવિત્ર સમય ચાલી રહ્યો છે એમાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે દોડધામની જિંદગીમાં ભક્તિનો આ અવસર આવ્યો છે. હૃદયને પવિત્ર કરવાનો અદ્ભુત આ સમય આવ્યો છે.
0: લૌકિક દુનિયાના વ્યવહારો થોડા બાજુએ મૂકી દો, હરિના ચરણોમાં બેસવાનો અધિક મહિનો આવ્યો છે.
1: તો અધિક માસની આપને અધિક શુભકામનાઓ સાથે આજનો સહયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
0: ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો.

હર્ષિતા પંડ્યાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી અંકિત ત્રિવેદીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યું હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુ આંક વધીને 37 થયો. અને ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ નાગરિકોના આશીર્વાદ અને રાષ્ટ્રપ્રથમની

0: ભાવનાથી પ્રેરિત થઈને સરકાર વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અથાક પ્રયાસોના પરિણામે દેશ આજે વૈશ્વિક મંચ પર માળખાગત સુવિધાઓથી લઈને ડિજિટલ ક્રાંતિ સુધી એક નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવા, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી પરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી છે. ગૃહમંત્રાલયના જાહેરનામા અનુસાર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુંધુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરનને પોંડુચેરી સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તેમના શપથગ્રહણની તારીખથી અમલમાં આવશે. આ સાથે પુડુચેરીમાં મંત્રીમંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. પાકિસ્તાન ધાર્મિક પરિભાષાનો દુરૂપયોગ કરીને તેના નાગરિકોમાં ભારત પ્રત્યે વેરભાવ ઉભો કરી રહ્યો હોવાનું ભારતે આરોપ લગાવ્યો હતો. ભારતે ઇસ્લામાબાદની કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે પોતાના પ્રદેશમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ફિટના અલ હિન્દુસ્તાન તરીકે લેબલ કરીને અપ્રચાર કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રમાં બોલતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે ઇસ્લામાબાદ ફક્ત નવી દિલ્હી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના રાજકીય માળખા અને શાસનમાં તેની સૈન્યની ભૂમિકાને નિશાન બનાવીને ભારતે તાજેતરના બંધારણીય સુધારાઓના નામે નાગરિકોના અધિકાર પર તરાપ મારી લશ્કરી પકડ મજબૂત કરવાનો પણ પ્રયાસ થતો હોવાનું કહ્યું હતું. અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં મોટી જાનહાનિ કરવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. શ્રી હરીશે ઉમેર્યું કે લશ્કરી કાર્યવાહીના નામે હત્યાકાંડ કરવાથી ગુનાગારને મુક્તિ મળતી નથી. આંતરિક ખામીઓ માટે પડોશીઓને જવાબદાર ઠેરવવાનો પાકિસ્તાનનો લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો હોવાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ચીન, ઈરાન, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિતના 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. ખાદ્ય સુરક્ષા, કૃષિ નવીનતા, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ વેપાર, નાના ખેડૂતોને સશક્તિકરણ સહિતના વિષયો પર આજે વિવિધ સત્રો યોજાશે. આગામી 12મી તારીખે કૃષિમંત્રીઓ વચ્ચે એક ખાસ સંવાદ યોજાશે, જેમાં નાના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 13મી જૂને બ્રિક્સ રાષ્ટ્રોની મંત્રી સ્તરની બેઠક યોજાશે. દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ ઇન્દોરની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો સ્વાદ માણશે. તેઓ રાજવાડા, સરાફા અને માંડુ જેવા ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેને કારણે દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવું માળખું કોલસા બજારને પરંપરાગત વેચાણ મોડેલથી સ્પર્ધાત્મક બજારમાં પરિવર્તિત કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. કોલસા નિયંત્રક સંગઠન વિવિધ બજાર એક્સચેન્જનું નિયમન અને નોંધણી કરશે. આ પહેલ ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે અને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ કોલસા બજાર દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ સ્થળોમાં પંજાબમાં લુધિયાણા અને જલંધર, ઉત્તરપ્રદેશમાં બરેલી અને દિલ્હી નોઈડા ક્ષેત્રનો સમાવેશ થાય છે. ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાઓને આવરી લેવામાં આવી રહી છે તેમાં હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા રહેઠાણો અને વ્યવસાયિક કચેરીઓ બંનેનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમાર અને જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતીએ ગઈકાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રામબન જિલ્લાની મુલાકાત લીધી હતી. ઉચ્ચ અધિકારીઓએ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આસામની પ્રખ્યાત જીઆઈ ટેગવાળી તેજપુર લીચી આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. તેમણે કહ્યું કે કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનનું નિકાસ વિકાસ સત્તા મંડળ એપીઈડીએ દ્વારા સમર્થનથી તેજપુર લીચીનું પ્રથમ નિકાસ શિપમેન્ટ દુબઈ માટે રવાના થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ પહેલ પ્રદેશની લીચીને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે, ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે અને ઉત્તર પૂર્વ ભારતના કૃષિ ઉત્પાદનો માટે નવી તકો ઊભી કરશે. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો છે. 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 4થી વધુ વ્યક્તિઓ ગુમ થયા છે. મોટી સંખ્યામાં લોકોને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત કરાયા છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યું કે એજન્સીઓ આપત્તિ પ્રતિભાવનું સંકલન કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં વર્ગો સ્થગિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઇરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની અપીલ કરી છે. જો કે તહેરાને ચેતવણી આપી છે કે ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલા ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધવિરામ થયા બાદ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઇરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા. આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલી હુમલાનો બદલો ગણાવાઈ રહ્યો છે. કોલંબો હાઇકોર્ટે ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. 2006માં ડેવલપમેન્ટ લોટરી બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાડાના ધોરણે વાહનોની ખરીદી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધરતી આબાનું જીવન હિંમત, આત્મસન્માન અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોને તેમના અધિકારો, ઓળખ અને ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આજે પણ ધાર્મિક પરિવર્તન અને બિરસા મુંડાના સંઘર્ષો અને આદિવાસી ગૌરવ પ્રત્યેનું તેમનું સમર્પણ લાખો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની સ્ટાર યાદી જાહેર કરી છે. મહિલા નેતૃત્વવાળી કોમેન્ટરી ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ મિતાલી રાજ, અંજુમ ચોપરા અને વેદ કૃષ્ણમૂર્તિ સહિત અનેક ભારતીય નામો સામેલ છે. પુરૂષ કોમેન્ટેટર્સ તરીકે ભારતના દિનેશ કાર્તિક તેમજ જતીન સપ્રુ પણ કોમેન્ટરી બોક્સમાં જોડાશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી કરે છે. કોકણ અને ગોવા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે ભારે વરસાદ પડી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો અને ભગવાન બિરસા મુંડા શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર.

મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સાંભળીએ ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં મજરૂ સુલતાનપુરીની રચના. ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાહુલ દેવબર્મને. ફિલ્મ છે બુઢ્ઢા મિલ ગયા.

ધરમવીર ફિલ્મનું ગીત સાંભળીશું. ગાયક કલાકાર મોહમ્મદ રફી અને મુકેશના સ્વરમાં, બોલ છે આનંદ બક્ષીના, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

હવે સાંભળીએ ગાયક કલાકાર અનુરાધા પોડવાલના કંઠે સંતોષ આનંદની રચના, ફિલ્મ છે સંગીત.

ગાયક કલાકાર આશા ભોસલેના કંઠે સાંભળીએ ગુલઝારની રચના. ગીતના સંગીતકાર છે આર ડી બર્મન. ફિલ્મ છે ઇજાજત.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગાયક કલાકાર યેસુદાસના કંઠે ગુલઝારની રચના. ફિલ્મ છે સદમાં.

આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: as useless parts of the earth.
1: आशा है कि ये कार्यक्रम आपको जरूर पसंद आया होगा। अब इसी के साथ हम आज के कार्यक्रम के समापन की आपसे आज्ञा चाहेंगे, तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
3: नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग, उमंग।
5: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ।
6: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में।
7: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
6: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद।
7: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए।
6: मौका है सिर्फ 14 से 28 जून तक। ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है।
7: जोडियाक फॉर्च्यून पार्क गैलेक्सी वापी में।
8: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી। પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર।
9: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર। મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત ડ્રોનનો કૃષિમાં ઉપયોગ એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર રાજેન્દ્રસિંહ ઠાકોરનો વાર્તાલાપ, તેમજ ખેતીનું અવનવું અંતર્ગત સિંધવ મીઠા વિશેની માહિતી આપ સાંભળશો।
10: ખેડૂત મિત્રો, ડ્રોન ટેકનોલોજીના સંદર્ભમાં કહીએ તો ડ્રોન એક માનવરહિત હવાઈ વાહન છે। માનવ દ્વારા ચાલતા વિમાનોની સરખામણીમાં માનવરહિત હવાઈ વાહનો એટલે કે ડ્રોનનો ઉપયોગ મોટાભાગે લશ્કરી કાર્યક્રમોમાં, વ્યાપારિક રીતે, વૈજ્ઞાનિક રીતે, મનોરંજન માટે, કૃષિ અને અન્ય કાર્યક્રમો જેમ કે નીતિ વિષયક, સર્વેલન્સ અને હવાઈ ફોટોગ્રાફી વગેરેમાં થઈ રહ્યો છે। પણ આપણે જોઈએ છીએ કે તાજેતરના વર્ષોમાં કૃષિ ઉદ્યોગમાં ડ્રોન વધુને વધુ લોકપ્રિય બન્યા છે। ડ્રોનના કૃષિમાં ઉપયોગના કેટલાક વિશિષ્ટ ફાયદાઓ છે, જેમ કે જમીન વિશ્લેષણ, પાક આરોગ્ય ચકાસણી, જંતુનાશકો અને ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ, સિંચાઈ સંચાલન, નીંદણ નિયંત્રણ અને પશુની દેખરેખમાં પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। આપણે જોઈએ કે પરંપરાગત પદ્ધતિથી જંતુનાશક દવાઓનો આપણે છંટકાવ કરીએ છીએ, એની તુલનામાં ડ્રોન દ્વારા અલ્ટ્રા લો વોલ્યુમ એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં અસરકારક રીતે જંતુનાશકો અને ખાતરોનો છંટકાવ આ ડ્રોન દ્વારા કરી શકાય છે, અને એના કારણે જંતુનાશકોનો બગાડ તો ઘટે જ છે, સાથે સાથે પાણીની બચત, છંટકાવના ખર્ચમાં ઘટાડો અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે જોખમી રસાયણોના સંપર્કમાં માનવ સીધો આવતો નથી, એ એની સૌથી મોટી અસર છે। આપણે જમીન વિશ્લેષણથી શરૂઆત કરીએ તો પાક ચક્રની શરૂઆતમાં જમીન વિશ્લેષણ માટે ડ્રોન દ્વારા ત્રિપરિમાણીય નકશાઓ એટલે કે 3D નકશાઓ તૈયાર કરી શકાય છે। વાવેતર પછી પણ ડ્રોન આધારિત માટીનું પૃથ્થકરણ, સિંચાઈનું પૃથ્થકરણ કે પાણી કઈ જગ્યાએ છે, કેટલી માત્રામાં છે, એની સાથે સાથે એને આગળના સ્ટેપ તરીકે જમીન કઈ રીતની છે અને એમાં શું શું આપવાની જરૂર છે એને વિશે પણ આ ડ્રોનની માહિતી દ્વારા આંકડાકીય માહિતી આપણને મળી રહી છે। પાકના આરોગ્ય વિશે વાત કરીએ તો ઇન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરીને સ્કેનિંગ કરવામાં આવે છે, કઈ જગ્યાએ લીલા છોડ છે એ પ્રકાશ પરાવર્તિત થાય એને આધારે આપણને છોડના આરોગ્ય વિશે ખબર પડે છે, અને જેમ જેમ બીમારી શોધવામાં આવે તેમ તેમ ખેડૂતો ચોક્કસ રીતે એનો ઉપચાર કરી શકે છે। આપણે જોઈએ છીએ અત્યારે કે પાકની નિષ્ફળતાના કિસ્સામાં ક્યારેક વરસાદ વધુ પડ્યો હોય અને પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર શ્રી દ્વારા એની મોજણી કરાવવામાં આવે કે કેટલી નિષ્ફળતા છે પાકની અને એના આધારે ખેડૂતોને શું મદદરૂપ થઈ શકાય. અત્યાર સુધી તો આ કામ માનવ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ આટલો મોટો વિસ્તાર જ્યારે આવરી લેવાનો હોય ત્યારે જો સચોટ પરિણામ ન મળે તો શું કરવું? મિત્રો, હવે આ જ વસ્તુ ડ્રોનના ઉપયોગ થકી થઈ રહી છે. ડ્રોનથી આંકડાઓ મેળવી શકાય છે, કયા પ્રકારની નુકસાની થઈ છે, કેટલા વિસ્તારમાં નુકસાની થઈ છે, અને એને આધારે ખેડૂતો નુકસાનની વીમા દાવો માટે અરજી કરી શકે છે અને સરકાર શ્રી દ્વારા પણ એનું દસ્તાવેજીકરણ કરી શકાય છે. જંતુનાશકો અને ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ અંગે વાતો કરીએ તો ડ્રોન ટેકનોલોજીથી ફક્ત 20 મિનિટમાં 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 25 લિટર પાણી દ્વારા દવાનો છંટકાવ કરી શકાય છે, જેમાં જંતુનાશક રસાયણોનો 90% વધારે અસરકારક ઉપયોગ કરી શકાય છે. જ્યાં 2-3 એકરમાં આખો દિવસ ખેડૂત વિતાવતો હોય ત્યાં આ કામ માત્ર 20-25 મિનિટમાં થઈ શકે છે. આમ ડ્રોન ઘણો સમય બચાવે છે. માત્ર જંતુનાશક દવાઓ જ નહીં પણ પાણીની પણ ખૂબ જ બચત થાય છે. 25% જેટલો ઇનપુટ ખર્ચની બચતમાં પણ આ ડ્રોનનું યોગદાન છે. ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% સુધી વધારો જણાયો છે. અને સૌથી અગત્યનો મુદ્દો પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત ખેતમજૂરની સમસ્યાઓનું પણ નિવારણ લાવી શકાય છે. સાથે સાથે મહદઅંશે રોજગારીની તકો પણ આનાથી ઊભી કરી શકાય છે. સિંચાઈ અંગે વાત કરીએ તો બહુવિધ સિંચાઈનું સંચાલન એ અત્યારે અઘરું છે. એમાં હાઇપર સ્પેક્ટ્રલ, મલ્ટી સ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સર ધરાવતા ડ્રોન કે જે ચોક્કસ ઊંચાઈથી કયા ક્ષેત્રમાં કયા ભાગો સૂકા છે અથવા તેમાં સિંચાઈની કેટલી જરૂર છે, જેમ પાક વધતો જાય તેમ ડ્રોનની મદદથી વેજીટેશન ઇન્ડેક્સની ગણતરી કરી શકીએ છે. જ્યાં છોડ લીલા હોય ત્યાં આપણને એનો કલર બતાવે, જ્યાં સૂકા હોય ત્યાં પણ એનો કલર બતાવે, તો જે પાક સંબંધિત ઘનતા કે કેટલા વિસ્તારમાં પાક છે તે પણ એમાં જોઈ શકાય છે. ગરમીનું પ્રમાણ પણ જોઈ શકાય છે. આમ વિવિધ આંકડાઓ આપણને મળે છે અને એ આંકડાઓના પૃથ્થકરણ થકી આ બધી જ વસ્તુઓનો આપણે ક્યાસ કાઢી શકીએ છીએ. નીંદણ નિયંત્રણની વાત કરીએ, તાજેતરમાં જ કેટલાક એવા અખતરાઓ પણ થયા છે કે એના માટે પણ હવે ડ્રોનનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. નીંદણ સ્પ્રે આપણે સાઇટ જ્યારે છાંટવાનો હોય ત્યારે બહુ મુશ્કેલ બને છે. ડ્રોનની મદદથી ટાર્ગેટ નીંદણ સ્પ્રે કે કોઈ ચોક્કસ જગ્યાએ તમારે છાંટવું હોય, વધુ વિસ્તાર હોય અને ચોક્કસ જગ્યાએ, તો તમે છાંટી શકો છો ડ્રોનની મદદથી. પશુની દેખરેખ, હજી આપણે ત્યાં પશુપાલકો ડ્રોનનો ઉપયોગ કરતા નથી, પરંતુ વિકસિત દેશોમાં ઘણી જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં પશુ ધરાવતા હોય, દરેકને ટેગિંગ હોય, આ ડ્રોનની મદદથી આપણું પશુ કઈ જગ્યાએ છે, સુરક્ષિત છે કે કેમ, મોટા ટોળા હોય તો કોઈ હિંસક પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે કેમ, આ બધી જ વસ્તુઓ આપણે આપણા કેમેરા ઉપર આ ડ્રોન થકી જોઈ શકીએ છીએ. જ્યારે ખોવાઈ જવાની ઘટના બને ત્યારે પણ એને ટ્રેક કરવા માટે, ટોળાઓનું સંચાલન કરવા માટે પણ કૃષિમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. વીમો અને આપત્તિનું સંચાલન, સરકાર અને વીમા એજન્સીઓ માટે ડ્રોન દ્વારા શું ઉગાડવાનું છે તેની ચોક્કસ માહિતી મળી રહી છે. કેટલા વિસ્તારમાં પાક છે તેની પણ માહિતી મળી રહી છે. પાકની નિષ્ફળતા અંગે માહિતી મળે છે. કેટલું ઉત્પાદન થશે તેના લગતી આંકડાકીય માહિતીઓ પણ આના દ્વારા મેળવી શકાય છે. ખાનગી વીમા કંપનીઓ દ્વારા ખેતરોના ફોટોગ્રાફ્સ કરવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. અને જો કૃષિ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવે તો અંદાજિત કેટલું ઉત્પાદન થશે તેની પણ માહિતી ડ્રોન દ્વારા મેળવી શકાય છે. કૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2016માં કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી છે. અને આ યોજના માટે પણ આવા આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવેલું છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને વીમા ચૂકવણીમાં વિલંબમાં સહાય કરવા માટે સ્માર્ટફોન, રિમોટ સેન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે. આમ કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ફાયદાઓને જોતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પાડી છે. જંતુનાશક અને પોષક તત્વોના ઉપયોગ માટે ડ્રોનની અસરકારકતા વધે સાથે સાથે કામગીરી સલામત રીતે થાય તે માટેની પણ ચોક્કસ સૂચનાઓ આપવામાં આવેલી છે. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા ડ્રોન એપ્લિકેશન માટે જંતુનાશકોની નોંધણી માટેની પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે. કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સબમિશન ઓન એગ્રીકલ્ચર એન્ડ મિકેનાઇઝેશન શરૂ કરવામાં આવેલું છે અને ડ્રોન માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. કૃષિ ડ્રોનની કિંમતના 100% પર મહત્તમ 50% સુધીની નાણાકીય સહાય ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્ય અને અન્ય કેન્દ્ર સરકારની કૃષિ સંસ્થાઓ કે વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપયોગ માટે સંસ્થાઓ દ્વારા ડ્રોનની ખરીદી માટે ડ્રોન દીઠ અંદાજિત ₹10 લાખની સહાય આપવામાં આવે છે. આનાથી વિશેષ ખેડૂત ઉત્પાદક સંગઠનો, જેને આપણે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન FPO કહીએ, એને ખેડૂતોના ખેતરમાં નિદર્શનો માટે કૃષિ ડ્રોનની કિંમતના 75% સુધી અનુદાન આપવામાં આવે છે. હવે તમને એમ થશે કે જે ખેડૂત મિત્રો ડ્રોન ખરીદી શકતા નથી તો એને માટે શું? તો મિત્રો, જેઓ ડ્રોન ખરીદવા નથી માંગતા તેઓ પણ કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, હાઈટેક હબ્સ, ડ્રોનના ઉત્પાદકો અને ડ્રોનની સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ પાસેથી પ્રદર્શન માટે, નિદર્શનો માટે ડ્રોન ભાડે લઈ શકશે. ખેડૂતોને ભાડાના ધોરણે ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે. ખેડૂતોની સહકારી મંડળી, ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠનો અને ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો દ્વારા કસ્ટમ હાયરિંગ સેન્ટરોની સ્થાપના કરે તો ડ્રોનની ખરીદી માટે ₹4 લાખ જેટલી રકમ આપવામાં આવે છે. કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના કરનાર કૃષિ સ્નાતકોને પણ ડ્રોનની કિંમતના 50% દરે વધુમાં વધુ 5 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. ડ્રોનની વ્યક્તિગત ખરીદી માટે નાના અને સીમાંત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ અને ખેડૂતોને પણ મહત્તમ ખર્ચના 50% દરે અને અન્ય ખેડૂત મિત્રોને 40% દરે નાણાકીય સહાય આપવામાં આવે છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ 100 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા 75 સંસ્થાઓ અને 25 રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા દેશમાં ખેડૂતોના ખેતર પર ડ્રોન ટેકનોલોજીના મોટા પાયે પ્રદર્શન હાથ ધરવા માટે સરકારશ્રી દ્વારા 50 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ફાળવવામાં આવેલા છે અને તેના દ્વારા આ દરેક સંસ્થાઓ, કેન્દ્રો, યુનિવર્સિટી, સંશોધન કેન્દ્રો દ્વારા ખેડૂતોના ખેતર ઉપર જંતુનાશક દવાઓનો કેવી રીતે છંટકાવ કરી શકાય તેના માટેના નિદર્શનો પણ છેલ્લા 3 વર્ષથી આપવામાં આવે છે કે જેનાથી ખેડૂતોમાં આ બાબતે જાણકારી વધે. રાજ્ય સરકારોને પણ પ્રદર્શન કરવા માટે, સબસિડી આપવા માટે, ખેડૂતોને ડ્રોન સેવાઓ સમયસર પૂરી પાડવા માટે કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના માટે લગભગ 71 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સિલ્વરઓક યુનિવર્સિટીએ ગો ગ્રીન નામે પ્રોજેક્ટ સાથે હાથ મિલાવ્યા છે અને કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી ઉપયોગની 100% રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 5 ઓગસ્ટ 2022ના રોજ સવારે 9 કલાકે ગાંધીનગરના ઈસનપુર ગામેથી કરવામાં આવ્યો હતો. એનો અર્થ એ થયો કે આજે આ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ પ્રોજેક્ટ ગુજરાતના જિલ્લાઓમાં સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. વિકસિત ભારત હેઠળ ગામે ગામ લગભગ વલસાડ જિલ્લાના પણ તમામ ગામો આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત થયેલા કાર્યક્રમોમાં તમામ જગ્યાએ ડ્રોનના નિદર્શન વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યા છે, જેના દ્વારા નેનો યુરિયા અને એગ્રો રસાયણો જંતુનાશકો દવાઓનો છંટકાવ કરી શકાશે. પણ આ તબક્કે મિત્રો એ પણ યાદ કરાવવું જોઈએ કે કૃષિમાં ડ્રોનનો ઉપયોગ કરવાની સાથે સાથે તેની સાથે સંકળાયેલા સંભવિત જોખમોનો પણ આપણે વિચાર કરવો જોઈએ. કેટલાક જે મુખ્ય ચિંતાઓ કરવાની જરૂર છે એને લગતા એમાં એક તો ગોપનીયતા, કે આ એક એવી વસ્તુ છે કે ડ્રોન દ્વારા તમે તમારા પડોશીના ખેતરની પણ વિગતો બધી મેળવી શકો છો, તો આ એક સંભવિત જોખમ છે કે એનાથી પ્રાઇવેસીનું જોખમ ઊભું થાય છે કે તમે ડ્રોન દ્વારા બીજા કોઈ વસ્તુના ફોટાઓ આ રીતે ગેરકાયદેસર રીતે લઈ શકતા નથી. સલામતીના જોખમો, એવિએશન મંત્રાલય દ્વારા ડ્રોનના ઉડાન માટેના કેટલાક નીતિ નિયમો કરવામાં આવ્યા છે. અમુક ફૂટથી ઉપર તમે એનો ઉડાવી શકો નહીં અને આ વસ્તુ માટે જ સરકારશ્રી દ્વારા જે પાઇલોટો તૈયાર કરવામાં આવે છે એને આ બધી જ માર્ગદર્શિકાઓની ખબર હોય છે. એટલે જ્યારે ખેડૂત આ વસ્તુ ઉપયોગ કરતો હોય તો જંતુનાશકો કે ઝેરી તત્વોનો કોઈ બીજી જગ્યાએ જો છંટકાવ કરવામાં આવે તો એનાથી નુકસાન થાય, એટલે સલામતીના પણ આમાં જોખમો રહેલા છે. ખર્ચની રીતે જોઈએ તો આ એક ખર્ચાળ વસ્તુ છે, એની જાળવણી પણ ખર્ચાળ છે. પ્રારંભિક તબક્કે આ ટેકનોલોજી નવી હોય ખર્ચના પાસાને ખેડૂતે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. અગત્યનો મુદ્દો જે સૌથી છે ડ્રોનની કૃષિમાં ઉપયોગિતામાં, તો એમાં જે હવામાન ઉપર રહેલી સંપૂર્ણ નિર્ભરતા. મિત્રો, ડ્રોનની મર્યાદા એ છે કે જ્યારે એને હવામાં ઉડાવવામાં આવે ત્યારે જો હવાનો વેગ અતિ તીવ્ર હોય, વરસાદ હોય, તો આવા વાતાવરણમાં ડ્રોનની ઊંચાઈને ખૂબ જ અસર પડે છે, એટલે અસરકારક રીતે દવાઓનો છંટકાવ તમે કરી શકતા નથી. ગોપનીયતાઓની ચિંતામાં મેં વાત કરી કે ડ્રોનની સતત હાજરીને કારણે ગોપનીયતાના આક્રમણને આપણે જોઈ શકીએ છીએ, એ તમે કરી શકતા નથી. ડ્રોનથી જમીન પરના લોકો અને પ્રાણીઓ માટે પણ સલામતીનું જોખમ ઊભું થઈ શકે જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો. ડ્રોનના એરસ્પેસના પ્રતિબંધોના નિયમોનું ખાસ પાલન કરવું પડે છે અને હવામાન ઉપર અવલંબન, ભારે વરસાદ, બરફ, પવન, ધુમ્મસ દરમિયાન આ ડ્રોનને આપણે ઉડાવી શકતા નથી, કારણ કે એ ખર્ચાળ વસ્તુ છે. તો મિત્રો, આ ડ્રોનની અંગેની આટલી માહિતી આજે આપણે જોઈ. આભાર
9: મિત્રો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડ્રોનનો કૃષિમાં ઉપયોગ એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર રાજેન્દ્રસિંહ ઠાકોરનો વાર્તાલાપ.
3: અરે અરે અરે, ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે, તેરે બીજું કા?
11: ઉતલા બોલ લે.
3: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
11: મતલબ?
3: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ? અરે પહેલા એસા નહીં થા, પૂછના અપને બડે બુજુર્ગો સે, કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં,
11: પર હમ તો સભી ડાલે.
3: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
11: સચ?
3: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ.
11: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
12: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.
9: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર સુમન કલ્યાણપુર અને સાથી કલાકારોના સ્વરમાં ચુંદડી ચોખા ચિત્રપટનું આ ગીત.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: मित्रों, हवे सांभळीए मेघना दमણિયા પાસેથી ખેતીનો અવનવો।
7: મિત્રો, જમવાનું ભલે ગમે એટલું સરસ બન્યું હોય, પરંતુ જો એમાં મીઠું નાખવાનું ભૂલી જવાય ને, તો એ સરસ બનેલી રસોઈ પણ સ્વાદવિહીન બની જતી હોય છે, ખરું ને? તેથી જ મીઠાને રસોઈમાં પ્રાણ પૂરનાર ઘટક માનવામાં આવે છે। અંગ્રેજીમાં ખૂબ સરસ કહેવત છે, બી લાઈક સોલ્ટ વિચ રિમેન્સ ઇન ધ ફૂડ બટ ઇઝન્ટ વિઝિબલ એન્ડ ઇફ ઇટ્સ નોટ ધેર ધેન ઇટ્સ એબસન્સ ફેલ્ટ વેરી મચ। અદૃશ્ય છતાં આવશ્યક ગુણો એમ મીઠાનું અમૂલ્ય યોગદાન આપણા આહારમાં છે અને જેની ગેરહાજરી ગહન રીતે નોંધાવી શકાય છે। મિત્રો, આમ તો મીઠાના ઘણા પ્રકારો છે, જેમાં આપણે જાણીએ છીએ દરિયાઈ મીઠું, સિંધવ મીઠું, કાળું મીઠું વગેરે, અને જેમાંથી આજે આપણે સિંધવ મીઠું, કે જેને અંગ્રેજીમાં રોક સોલ્ટ, હિન્દીમાં સિંધવ નમક કે લાહોરી નમકના નામે પણ ઓળખવામાં આવે છે, એની વાત કરીશું। મિત્રો, આ સિંધવ મીઠાને બનાવવું નથી પડતું, એ એની મેળે બનેલું જ હોય છે। સંપૂર્ણ ઉત્તર ભારતીય મહાદ્વીપના ખનિજ પથ્થરને સિંધવ મીઠું કહેવાય છે। સિંધવ મીઠું એટલે કારણ કે એ સિંધ કે સિંધુ વિસ્તારમાંથી આવેલ છે। ત્યાં આ મીઠાના મોટા મોટા પહાડો અને સુરંગો છે। આ મીઠું સોડિયમ ક્લોરાઇડ NaCl નું પ્રાકૃતિક રૂપ છે। આ એક ખનિજ પદાર્થ છે જે પહાડોમાં મળી આવે છે। આ પ્રકારના મીઠાને શુદ્ધ માનવામાં આવે છે કારણ કે આમાં કોઈ રાસાયણિક મિલાવટ નથી હોતી। આજથી અમુક વર્ષો

0: પહેલાં કોઈ દરિયાઈ મીઠું નહોતું, બધા સિંધવ મીઠું જ ખાતા હતા. પરંતુ ગ્લોબલાઇઝેશન પછી ઘણી ખરી વિદેશી કંપનીઓએ મીઠું વેચવાનું શરૂ કર્યું. ભારતમાં એક નવી વાત ફેલાવી કે આયોડિનયુક્ત મીઠું ખાવું જોઈએ, અને પછી ધીરે ધીરે સિંધવ મીઠાની જગ્યા આયોડિનયુક્ત દરિયાઈ મીઠાએ લઈ લીધી. સિંધવ મીઠું સંપૂર્ણ શુદ્ધ છે, જેમાં આયોડિન કે અન્ય કોઈ રસાયણ ભેળવવામાં નથી આવતા. NCBIના અનુસાર સિંધવ મીઠામાં રહેલ ખનિજો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત રાખે છે. ગરમીના દિવસોમાં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમી થવાથી શરીરમાં થકાન, કમજોરી અને આળસ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. તેથી આ મીઠાનો ઉપયોગ ખાવાની સાથે સ્નાન અનુષ્ઠાનોમાં પણ કરી શકાય છે. મિત્રો, હૃદય શરીરનો સૌથી મહત્વનો હિસ્સો છે. એમાં સમસ્યા આવતા સંપૂર્ણ શરીરની કામગીરી પર અસર વર્તાય છે. સિંધવ મીઠામાં એવા ગુણો રહેલા છે જે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ સામે લડી શકે છે, જેના લીધે હૃદયને સ્વસ્થ રાખી શકાય છે અને પૂરા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર થાય છે. દરિયાઈ મીઠાના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ એટેક વગેરેની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. તેથી ડૉક્ટર્સ પણ મીઠાનો ઉપયોગ ઓછું કરવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે સિંધવ મીઠું એ કમ્પ્લીટલી નેચરલ છે, જે શરીરને દરેક પ્રકારની બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. મિત્રો, આજના ઝડપી યુગની હરોળમાં દરેક વ્યક્તિ જિમ્મેદારીના દબાવ હેઠળ તણાવમાં રહે છે. આ પ્રકારના માનસિક તાણને દૂર કરવા વ્યક્તિ સિંધવ મીઠાના પાણીથી સ્નાન કે ફ્લોટેશન રેસ્ટ જેવી થેરેપી લઈ રાહત મેળવી શકે છે. જીભના ચટાકાની પૂર્તિ માટે કેટલીકવાર આપણે બહારનું ગમે એવું ખાવાનું આરોગ્ય લેતા હોય છે, જેના વધુ પડતા ઉપયોગથી શરીરમાં નકામો કચરો જમા થઈ જાય છે અને શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સિંધવ મીઠું આવા વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે, એટલે કે બોડી ડિટોક્સિફિકેશન માટે એનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સિંધવ મીઠું શરીરમાં ઘણા પોષક તત્વોની કમીને પૂરી કરે છે. સાથે જ આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે દરેકે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ વાત, પિત્ત અને કફને દૂર રાખે છે. 5000 વર્ષ પૂર્વે પણ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં સિંધવ મીઠાવાળા ભોજનની સલાહ આપવામાં આવતી, અને આજે પણ એ સ્વાસ્થ્ય માટે એટલું જ લાભકારી છે. તો શ્રોતા મિત્રો, ખેતીનું અવનવું અંતર્ગત આજે બસ આટલી જ માહિતી. વધુ અને રસપ્રદ માહિતી અમે આપને આવનાર કાર્યક્રમમાં જણાવીશું.
1: મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
2: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાનવાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિત્વ વિશે જેઓએ પોતાના જીવનને માત્ર સફળ નથી બનાવ્યું પરંતુ લાખો બાળકોના જીવનમાં આશાનો પ્રકાશ પ્રગટાવ્યો છે.
1: મિત્રો, કૈલાસ સત્યાર્થીનો જન્મ 11 જાન્યુઆરી 1954ના રોજ વિદિશા ખાતે થયો હતો. બાળપણથી જ તેઓ ખૂબ જ સંવેદનશીલ અને મદદગાર સ્વભાવ ધરાવતા હતા. જ્યારે તેઓ શાળાએ જતા હતા ત્યારે તેમણે પોતાની ઉંમરના બાળકોને રસ્તા ઉપર કામ કરતા જોયા. કેટલાક બાળકો ચંપલ પોલીશ કરતા હતા તો કેટલાક ચાની દુકાનોમાં કામ કરતા હતા. આ દ્રશ્યો તેમના મનને ખૂબ વ્યથિત કરતા હતા.
0: આ પ્રશ્નો તેમના મનમાં સતત ઊભા થતા હતા કે જ્યારે દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે ત્યારે કેટલાક બાળકોને બાળપણ ગુમાવીને મજૂરી કેમ કરવી પડે છે. આ જ પ્રશ્નએ તેમના જીવનની દિશા બદલી નાખી. તેમણે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને અધ્યાપક તરીકે નોકરી પણ શરૂ કરી, પરંતુ તેમનું મન સમાજ સેવામાં વધુ લાગતું હતું.
1: આખરે તેમણે સારી નોકરી છોડી અને બાળકોના અધિકારો માટે કાર્ય કરવાનું નક્કી કર્યું. વર્ષ 1980માં તેમણે બચપન બચાવો આંદોલનની સ્થાપના કરી. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય બાળમજૂરી, બાળ શોષણ અને બાળ તસ્કરી સામે લડવાનું હતું. તે સમય દરમિયાન બાળમજૂરી એક ગંભીર સમસ્યા હતી અને એના વિરોધમાં અવાજ ઉઠાવનાર લોકો ખૂબ ઓછા હતા.
0: કૈલાસ સત્યાર્થી અને તેમની ટીમ અનેક કારખાનાઓ, ઈંટના ભઠ્ઠાઓ અને અન્ય સ્થળોએ પહોંચી બાળકોને મુક્ત કરવાનું કામ કરતી હતી. આ કાર્ય દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણી વખત તેમની ટીમ પર હુમલાઓ પણ થયા, પરંતુ તેમણે ક્યારેય હિંમત ન હારી. તેમનો એક જ ધ્યેય હતો, દરેક બાળકને સુરક્ષિત અને શિક્ષિત જીવન આપવું.
1: મિત્રો, કૈલાસ સત્યાર્થીનું કાર્ય માત્ર ભારત સુધી મર્યાદિત રહ્યું નથી. તેમણે વિશ્વભરમાં બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવી છે. તેમના પ્રયત્નોથી હજારો બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ મળી અને તેમને શાળામાં ભણવાની તક મળી. તેમણે વિશ્વને સમજાવ્યું કે બાળકના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, સાધનો નહીં.
0: તેમના આ અવિરત કાર્યની વિશ્વભરમાં પ્રશંસા થઈ. વર્ષ 2014માં તેમને નોબેલ પીસ પ્રાઇઝ 2014 એનાયત કરવામાં આવ્યો. તેમણે આ સન્માન મલાલા યુસુફઝાઈ સાથે વહેંચ્યું હતું. આ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નહોતી પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ હતી.
1: કૈલાસ સત્યાર્થીનું જીવન યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત સમાન છે. તેમણે બતાવ્યું કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો એક વ્યક્તિ પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. તેમણે પોતાના આરામ અને કારકિર્દી કરતાં સમાજના હિતને વધુ મહત્વ આપ્યું છે.
0: મિત્રો, આજે જ્યારે આપણે કૈલાસ સત્યાર્થીના જીવન વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે સમજાય છે કે સાચી સફળતા

0: પોતાના માટે જીવવામાં નથી, પરંતુ બીજાના જીવનમાં આશા અને ખુશી લાવવામાં પણ છે. તેમના કાર્યએ લાખો બાળકોના ભવિષ્યને નવી દિશા આપી છે.
1: આવા મહાન સમાજસેવક અને બાળ અધિકારના યોદ્ધા કૈલાશ સત્યાર્થી ખરેખર યુથ આઇકન તરીકે આપણા માટે પ્રેરણારૂપ છે.
0: મિત્રો, કૈલાશ સત્યાર્થીની સફર માત્ર એક સમાજસેવકની કહાની નથી, પરંતુ માનવતા માટે સમર્પિત જીવનની ગાથા છે. જ્યારે મોટાભાગના લોકો પોતાની કારકિર્દી અને સુખ સગવડ વિશે વિચારે છે, ત્યારે કૈલાશ સત્યાર્થી હજારો અજાણ્યા બાળકોના ભવિષ્ય વિશે વિચારે છે. તેમણે સમજ્યું કે જો બાળકને બાળપણમાં શિક્ષણ અને સુરક્ષા નહીં મળે તો દેશનું ભવિષ્ય પણ અંધકારમય બની શકે છે.
1: સાચી વાત છે. બાળમજૂરી સામેની તેમની લડાઈ માત્ર બાળકોને કામમાંથી છોડાવવાની ન હતી, પરંતુ તેમને એક નવું જીવન આપવાની હતી. જ્યારે કોઈ બાળકને બચાવવામાં આવતો ત્યારે એને શિક્ષણ, રહેઠાણ અને આત્મવિશ્વાસ પણ મળે એની વ્યવસ્થા કરવામાં આવતી. કૈલાશ સત્યાર્થી માનતા હતા કે દરેક બાળકને સપના જોવાનો અને તે સપના પૂરા કરવાનો અધિકાર છે.
0: મિત્રો, તેમના જીવનમાં અનેક પડકારો આવ્યા. કેટલાક લોકો તેમના કાર્યનો વિરોધ કરતા હતા, કારણ કે બાળ મજૂરીમાંથી ઘણા લોકો નફો કમાતા હતા. પરંતુ કૈલાશ સત્યાર્થી ક્યારે ડર્યા નહીં. તેઓ હંમેશા કહેતા કે જો આપણે અન્યાય સામે અવાજ નહીં ઉઠાવીએ તો અન્યાય વધુ મજબૂત બનશે.
1: તેમની આ હિંમત અને નિષ્ઠાના કારણે આજે વિશ્વભરમાં તેમને સન્માનની નજરે જોવામાં આવે છે. અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર તેમણે બાળકોના હકો માટે અવાજ ઉઠાવ્યો છે. તેમની મહેનતથી બાળમજૂરી વિશે લોકોમાં જાગૃતિ આવી અને ઘણા દેશોએ આ સમસ્યા સામે કડક પગલાં લીધા.
0: યુવાનો માટે તેમની પાસેથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે ઉંમર અને હોદ્દો મહત્વનો નથી. મહત્વનું છે તમારું વિઝન, તમારા વિચારો. જો એક વ્યક્તિ સારા કાર્ય માટે મક્કમ નિશ્ચય કરી લે તો તે આખા સમાજને બદલી શકે છે.
1: કૈલાશ સત્યાર્થી હંમેશા શિક્ષણને સૌથી શક્તિશાળી હથિયાર માને છે. તેઓ કહે છે કે એક બાળકને શિક્ષણ આપવું એટલે માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ આખા સમાજને ઉજ્જવળ ભવિષ્ય આપવું. તેમના આ વિચારો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે.
0: મિત્રો, જ્યારે આપણે તેમના જીવન પર નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે સાચો નાયક તે નથી જે માત્ર પોતાના માટે સફળ બને, પરંતુ તે છે જે બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે. કૈલાશ સત્યાર્થીએ પોતાના કાર્ય દ્વારા આ વાત સાબિત કરી છે.
1: તેથી જ આજે તેઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના યુવાનો માટે પ્રેરણાનું પ્રતીક બની ગયા છે. તેમની કહાની આપણને શીખવે છે કે કરુણા, હિંમત અને સમર્પણથી અશક્ય લાગતા પરિવર્તનો પણ શક્ય બની શકે છે.
0: છંદ મેં તેમના બાળપણનો એક બહુ જ પ્રેરણાદાયી કિસ્સો વાંચ્યો છે. જ્યારે તેઓ માત્ર 5-6 વર્ષના હતા અને શાળાએ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે શાળાના દરવાજા પાસે એક નાની ઉંમરના છોકરાને તેના પિતા સાથે મોચી કામ કરતા જોયો. કૈલાશને નવાઈ લાગી કે હું શાળાએ ભણવા જાઉં છું અને મારી ઉંમરનો છોકરો કેમ કામ કરે છે.
1: હા, એ ઘટનાએ તેમના બાળ માનસ ઉપર બહુ ઊંડી અસર કરી હતી. તેમણે વર્ગખંડમાં જઈને શિક્ષકને પૂછ્યું કે પેલો છોકરો અમારી સાથે શાળામાં કેમ નથી ભણતો. ત્યારે શિક્ષકે જવાબ આપ્યો, એ ગરીબ છે, આવા લોકો તો કામ કરવા માટે જ જન્મ્યા હોય છે. આ જવાબથી કૈલાશ સંતુષ્ટ ન થયા. તેઓ સીધા પેલા છોકરાના પિતા પાસે ગયા અને એ જ સવાલ એના પિતાને પૂછ્યો. ત્યારે તે મોચીએ બહુ લાચારીથી કહ્યું, બાપુજી, અમે તો ગરીબ છીએ, અમારે કામ જ કરવું પડશે. આ લાચારી કૈલાશના હૃદયમાં ખૂંચી ગઈ.
0: વિચાર છંદ, એક 6 વર્ષના બાળકના મનમાં એ સમયે જ બાળમજૂરી વિરુદ્ધ ક્રાંતિના બીજ રોપાઈ ગયા હતા. ત્યાર પછી પણ તેમનો સંવેદનશીલ સ્વભાવ ચાલુ જ રહ્યો. જ્યારે તેઓ 11 વર્ષના થયા ત્યારે તેમણે જોયું કે ઘણા ગરીબ બાળકો પાસે પુસ્તકો નથી હોતા, એટલે તેમણે તેમના મિત્રો સાથે મળીને એક અનોખું અભિયાન શરૂ કર્યું.
1: અરે હા, એ બુક બેંક વાળો કિસ્સો ને. તેમણે એક લારી ભાડે લીધી અને આખા શહેરમાં ફરીને લોકો પાસેથી જૂના પુસ્તકો એકઠા કર્યા. તને ખબર છે, તેમણે એટલા બધા પુસ્તકો ભેગા કર્યા કે ગરીબ બાળકો માટે એક આખી લાયબ્રેરી ઊભી થઈ ગઈ. આ દર્શાવે છે કે નેતૃત્વના ગુણો તેમનામાં નાનપણથી જ હતા. એટલે જ તેમણે વર્ષ 1980માં એક બહુ જ મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની પ્રતિષ્ઠિત કેરિયર અને સુખ સાહેબી છોડી દીધી. એટલું જ નહીં, તેમણે જાતિવાદ અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરવા માટે પોતાની અટક શર્મા કાયમ માટે હટાવી દીધી અને પોતાનું નામ રાખ્યું કૈલાસ સત્યાર્થી, એટલે કે સત્યની શોધ કરનાર.
0: બિલકુલ સાચી વાત છે. કૈલાશના બાળપણના આ કિસ્સાઓ અને તેમનો સંઘર્ષ આપણને અંદરથી હલાવી જાય છે. તો શ્રોતા મિત્રો, કૈલાશ સત્યાર્થીના પ્રારંભિક જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ સમાજ માટે કંઈક નાનું પણ સકારાત્મક યોગદાન આપવાનો સંકલ્પ કરીએ. મને લાગે છે કે આપણા યુવા શ્રોતાઓ પણ તેમના જીવનના વળાંક વિશે વધુ આગળ જાણવા પણ આતુર હશે.
1: હા, જ્યારે તેમણે પોતાની એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી અને અટક બદલાવી, એ સમય તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. પણ એ પછીની તેમની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતી.
0: મિત્રો, સમય થઈ ગયો છે એક ગીત સાંભળવાનું, તો આવો સાંભળીએ આ ગીત.

0: શ્રોતા મિત્રો, કૈલાશે સંઘર્ષ જારી રહે નામનું એક મેગેઝિન પણ શરૂ કર્યું હતું, જેથી લોકોમાં જાગૃતિ આવે.
1: અરે, આ સાંભળીને જ આશ્ચર્ય થઈ રહ્યું છે. આજના યુવાનો નાની નાની નિષ્ફળતાઓથી હિંમત હારી જાય છે કે ડિપ્રેશનમાં આવી જાય છે. કૈલાશનું જીવન આપણને શીખવે છે કે જો તમારો હેતુ પવિત્ર હોય તો ગમે તેટલા તોફાનો આવે, તમારે અળગ રહેવું જોઈએ.
0: એકદમ સાચી વાત કહી. કૈલાશ હંમેશા કહે છે કે દુનિયાનું સૌથી મોટું પાપ એ છે કે કોઈ બાળકની આંખમાંથી આંસુ નીકળે અને આપણે કંઈ ન કરીએ. તેમની આ જ નિડરતાને કારણે માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વએ તેમની નોંધ લેવી પડી.
1: હા, એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમણે બહુ મોટું યોગદાન આપ્યું. તેમણે દુનિયાભરમાં રગમાર્કની શરૂઆત કરી, જે સુનિશ્ચિત કરે છે કે ગાલીચા બનાવવામાં કોઈ બાળમજૂરનો ઉપયોગ થયો નથી. એનાથી યુરોપ અને અમેરિકાના બજારોમાં મોટો બદલાવ આવ્યો.
0: આ જ તો તેમની બુદ્ધિ પ્રતિભા છે. તેમણે માત્ર કાયદાની રાહ ન જોઈ પણ ગ્રાહકોને જ જાગૃત કર્યા. જ્યારે આપણે કૈલાશના આ સંઘર્ષને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે એક સામાન્ય યુવાન જો ધારે તો આખી દુનિયાની વ્યવસ્થાને હલાવી શકે છે.
1: સાચું કહ્યું. આજના યુવાનો માટે લક્ઝરી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સ કદાચ સ્ટેટસ સિમ્બોલ હોઈ શકે, પણ કૈલાશ સત્યાર્થી જેવી વ્યક્તિ એ સાબિત કરે છે કે કરોડો અનાથ અને વંચિત બાળકોના ચહેરા પર લાવેલું સ્મિત એ જ જીવનની સાચી કમાણી છે.
0: બરાબર છે. એટલે જ તેઓ ખરા અર્થમાં વૈશ્વિક સ્તરે આપણા યુથ આઇકન છે. તો શ્રોતા મિત્રો, આપણે પણ કૈલાશના જીવનમાંથી નિડરતા, કરુણા અને અડગ રહેવાના ગુણો શીખીએ અને આપણી આસપાસ થતા બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ.
1: બિલકુલ. અને તને ખબર છે, નોબેલ પુરસ્કાર મેળવ્યા પછી પણ તેઓ શાંત બેસી ન રહ્યા. સામાન્ય રીતે લોકો આવા પુરસ્કાર પછી નિવૃત્તિ લઈ લેતા હોય છે, પણ કૈલાશે તો પોતાની લડતને વધુ તીવ્ર બનાવી. તેમણે વર્ષ 2016માં લોરેટ્સ એન્ડ લીડર્સ ફોર ચિલ્ડ્રન નામની સંસ્થા શરૂ કરી, જેમાં દુનિયાભરના નોબેલ વિજેતાઓ અને દેશોના વડાઓને તેઓ એક મંચ ઉપર લઈ આવ્યા, જેથી બાળકોના અધિકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નીતિઓ બદલી શકાય.
0: આનો અર્થ એ થયો કે નોબેલ પુરસ્કાર તેમના માટે સફરનો અંત નહોતો પણ એક નવી શરૂઆત હતી. મેં તાજેતરમાં જ વાંચ્યું હતું કે તેમણે ભારતમાં બાળ શોષણ અને ઓનલાઈન ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ ભારત યાત્રા પણ કાઢી હતી.
1: હા, વર્ષ 2017માં તેમણે કન્યાકુમારીથી દિલ્હી સુધીની 11,000 કિલોમીટર લાંબી ભારત યાત્રા કરી હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ બાળકો વિરુદ્ધ થતી હિંસા અને જાતીય શોષણ સામે દેશભરમાં જાગૃતિ લાવવાનો હતો. આ યાત્રામાં લાખો યુવાનો, સંતો, કલાકારો અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.
0: આ જ તો સાચા યુથ આઇકનની વ્યાખ્યા છે. તેઓ આ ઉંમરે પણ એક યુવાન જેટલી જ ઉર્જા સાથે દોડી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં જીવતા આજના યુવાનોને કૈલાશ પાસેથી એ શીખવાનું છે કે પદ, પ્રતિષ્ઠા કે એવોર્ડ મળ્યા પછી પણ અટકી નથી જવાનું, પણ જવાબદારી વધુ વધી જાય છે.
1: સાચી વાત છે. કૈલાશ હંમેશા કહેતા હોય છે કે દરેક બાળકની અંદર ભગવાન વસે છે, અને જો આપણે બાળકને ગુલામ રાખીએ છીએ તો આપણે ભગવાનને ગુલામ રાખીએ છીએ. આ જ ઉચ્ચ વિચારોને કારણે આજે સંયુક્ત રાષ્ટ્ર પણ બાળ અધિકારોની નીતિઓ ઘડતી વખતે તેમના સૂચનોને સર્વોપરી ગણે છે.
0: ખરેખર કૈલાશ સત્યાર્થીનું પ્રારંભિક જીવન, તેમનો સંઘર્ષ, નોબેલ પુરસ્કારની સફર અને આજ સુધીનું તેમનું કાર્ય, આ બધું જ દર્શાવે છે કે એક વ્યક્તિ જો ધારે તો વિશ્વને બદલી શકે છે. તેઓ માત્ર ભારતના જ નહીં પણ આખી માનવ જાતના આઇકન છે.
1: કૈલાશ સત્યાર્થીના આજના સમયના કાર્યો અને ખાસ કરીને કોરોના મહામારી જેવી આપત્તિઓ દરમિયાન તેમણે યુવાનોને કેવી રીતે પ્રેરિત કર્યા એની પણ વાત કરને.
0: હા, ચોક્કસ. કૈલાશ સત્યાર્થીનું કાર્ય માત્ર વર્ષ 2014ના નોબેલ પુરસ્કાર સુધી સીમિત ન રહ્યું. તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને વૈશ્વિક કટોકટીના સમયે, તેમણે આખી દુનિયાના યુવાનોને એક નવી દિશા આપી છે. જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું હતું ત્યારે સૌથી મોટી અસર ગરીબ અને વંચિત બાળકો પર પડી રહી હતી. શાળાઓ બંધ થઈ ગઈ હતી અને ઘણા બાળકો ફરીથી બાળમજૂરીના ટ્રેપમાં ફસાઈ જવાના આરે હતા. એ સમયે કૈલાશે વૈશ્વિક સ્તરે ફેર શેર ફોર ચિલ્ડ્રન અભિયાન શરૂ કર્યું હતું.
1: હા, મને બરોબર યાદ છે. આ અભિયાન દ્વારા તેમણે દુનિયાના સૌથી ધનિક દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી હતી કે કોરોના રાહત ફંડનો એક નિશ્ચિત હિસ્સો માત્ર બાળકોના સંરક્ષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે પણ ફાળવવામાં આવે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો આપણે અત્યારે બાળકોને નહીં બચાવીએ તો આપણે આખી એક પેઢી ગુમાવી બેસીશું.
0: મિત્રો, ફરી સમય થઈ ગયો છે એક ગીત સાંભળવાનો, તો આવો સાંભળીએ આ ગીત.

0: આજે મને એ વાતનો સંતોષ છે કે આપણે કૈલાશ સત્યાર્થીના વિચારોની જે મશાલ પ્રગટાવી છે એની રોશની હજારો યુવાનોના દિલ સુધી ચોક્કસ પહોંચી હશે.
1: ખરા અર્થમાં આજની ચર્ચા યુવાનો માટે એક દીવાદાંડી સમાન છે. કૈલાશનું જીવન આપણને શીખવે છે કે જો તમારી પાસે દ્રઢ સંકલ્પ, અડગ હિંમત અને હૃદયમાં કરુણા હોય તો દુનિયાની કોઈ શક્તિ તમને સમાજ બદલતા રોકી નથી શકતી.
0: હા, કૈલાશનું એક છેલ્લું સૂત્ર આપણા યુવા શ્રોતાઓને આપીને આપણે હવે રજા લેવી જોઈએ. તેઓ હંમેશા કહે છે, તમારા હૃદયમાં રહેલા બાળકને ક્યારેય મરવા ન દો અને સમાજમાં વસતા બાળકના હકને ક્યારેય છીનવા ન દો. જો આ એક વિચાર પણ આપણો યુવા વર્ગ અપનાવી લે તો ભારત ખરા અર્થમાં સમૃદ્ધ અને સુરક્ષિત બની જશે.
1: ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી સંદેશ. તો શ્રોતા મિત્રો, આશા છે કે આજના યુવાણી કાર્યક્રમનો આ વિશેષ સંવાદ તમને ગમ્યો હશે અને તમારા મનમાં પણ સમાજ માટે કંઈક સકારાત્મક કરવાનો સંકલ્પ જાગ્યો હશે. ફરી મળીશું આવા જ પ્રેરણાદાયી વ્યક્તિત્વના વિચારો સાથે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફીએ ગાયેલી સુદર્શન ફકીરની આ ગઝલથી, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયાર? હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: સાંભળી મોહમ્મદ રફીના સ્વરમાં સુદર્શન ફકીરની આ ગઝલ. Mm-hmm.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સાંભળીએ ભજન ગાયક કલાકાર ફકીરચંદ દંતાનીના કંઠે. રચના છે અખો ભગતની.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ જાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએ મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. સમાચાર વિગતવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી છે, જેના પરિણામે અનેક પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી પાકિસ્તાનને તેના દુષ્કૃત્યો અને દુર્વ્યવહાર માટે જવાબદાર ઠેરવવાની અપેક્ષા રાખે છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું કે નવી દિલ્હીને પાકિસ્તાન તરફથી સતત ખોટા સમાચાર અને વીડિયો મળી રહ્યા છે. તેમણે આને પાકિસ્તાનની નિષ્ફળતાઓને છુપાવવા અને માનવ અધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
1: पाकिस्तान की ओर से फर्जी खबरों और वीडियो का एक सिलसिला लगातार देखने को मिला है. यह अपनी विफलताओं को छिपाने और अपने मानवाधिकारों के उल्लंघन हनन से ध्यान भटकाने का पाकिस्तान का हताशापूर्ण प्रयास है. पाकिस्तान ने कब्जे वाले कश्मीर में भीषण पुलिस बर्बरता की खबरें हम लोगों ने देखी है, जिसमें कई एक प्रदर्शनकारी मारे गए हैं और कई एक बुरी तरह से घायल हैं. हम उम्मीद करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय पाकिस्तान को अपने दुष्कर्मों और अत्याचारों के लिए जवाबदेही ठहराएगा.
0: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 30થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 200 લોકો ઘાયલ થયા છે. આ પ્રદેશમાં આર્થિક અને રાજકીય ફરિયાદોને લઈને વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનાર એક અગ્રણી સામાજિક ગઠબંધન જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC પર અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યા પછી તણાવ વધ્યો છે. રવિવાર રાત્રિની અથડામણો પછી આ તાજેતરની ઘટના સામે આવી છે, જેમાં 7 નાગરિકોના મોત થયા હતા. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા નાગરિકો પર કરવામાં આવેલી કાર્યવાહીની વૈશ્વિક નિંદા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ LPMS વિનિમયનું ઉદઘાટન કર્યું છે, જે ભારતની જમીન સરહદો પર કાર્ગો પ્રોસેસિંગ અને મુસાફરોની અવરજવરને ડિજિટાઇઝ અને સુવ્યવસ્થિત કરશે. સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે આ પહેલ આધુનિક અને ટેકનોલોજી સંચાલિત સરહદ વ્યવસ્થાપન પ્રણાલી બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
2: મારી સ્માર્ટ બોર્ડર કી સંકલ્પના મેં લેન્ડ પોર્ટ ઓથોરિટી કા બહોત બડા યોગદાન આને વાલે દિનોં મેં. એ જો લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓર સ્માર્ટ બોર્ડર કી સંકલ્પના એ દો મિલકર એક પ્રકાર સે અભેદ ઓર સુરક્ષિત બોર્ડર કા નિર્માણ કરેંગે, ઇસમે મેરે મન મેં કમ સે કમ કોઈ શંકા નહીં.
0: સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપનાને મંજૂરી આપી છે. આ સિસ્ટમ લગભગ 850 એકર ખાલી સંરક્ષણ જમીન પર સ્થાપિત કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં સંરક્ષણ જમીન પર સંકલિત BESS સપોર્ટ સાથે મોટા પાયે સૌર ઉર્જા ઉત્પાદન સુવિધાનો વિકાસ સામેલ છે. મનરેગાથી ગ્રામીણ રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન VBGRAMJIમાં સરળ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 95,692 કરોડ રૂપિયાના વચગાળાના બજેટ ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કાયદો આવતા મહિનાની 1 તારીખથી દેશભરમાં અમલમાં આવશે. ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ બાદ પત્રકારો સાથે વાતચીતમાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદાના અમલીકરણ પહેલા જરૂરી તૈયારીઓ કરવા કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. શ્રી ગુટરેસે હુમલા બંધ કરવા અને સંયમ રાખવા અપીલ કરી છે. તેમણે લેબનોન, ઈરાન અને ગાઝામાં યુદ્ધ વિરામનું પાલન કરવા માટે તમામ પક્ષોને હાકલ કરી છે. શ્રી ગુટરેસે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશનના અધિકારો અને સ્વતંત્રતાનો આદર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.

0: વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABLD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહેમદ અલ ઝાબેર અલ સબા સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વધતી જતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ તણાવમાં વધારો થવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના હુમલાઓની ભારતની કડક નિંદાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે શાંતિ અને સ્થિરતા ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને તણાવ ઓછો કરવા માટે સંવાદ અને રાજદ્વારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કુવૈતના અમીરનો કુવૈતમાં રહેતા વિશાળ ભારતીય સમુદાયની સુખાકારી અને સલામતી માટે સતત વ્યક્તિગત ધ્યાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી બલ્ગેરિયા અને ફિનલેન્ડની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બલ્ગેરિયાની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર બલ્ગેરિયન નેતૃત્વને મળશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. ફિનલેન્ડની તેમની મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર કુલતરણતા મંત્રણાના 14મા સંસ્કરણમાં હાજરી આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે આરોગ્ય સંભાળ સુવિધાઓને સતત મજબૂત બનાવી રહી છે. શ્રી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા આ વાત કહી હતી. ઉજવણીના ભાગરૂપે સગર્ભા સ્ત્રીઓ અને તેમના પરિવારોને મફત સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાગૃતિ અને આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના મુખ્યાલયની મુલાકાત લીધી અને આ મહિનાની 21મી તારીખે યોજાનારી નીટ પરીક્ષાની પુનઃ પરીક્ષા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. નવી દિલ્હીમાં NTA મુખ્યાલયની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્રશ્નપત્રોની તૈયારીથી લઈને ત્યારબાદની તમામ પ્રક્રિયાઓ સુધીના તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે સરકાર ભૂલો અને ખામીઓને રોકવા માટે રાજ્યો સાથે સક્રિય રીતે સંકલન કરી રહી છે.
1: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की DG और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, SP की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें NTA के DG स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પલાઉ ધ્વજવાળા ટેન્કર MT મારેવિક્સ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યોને ઓમાન નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. જહાજ ઓમાનના મસીરા નજીક લંગરાયેલું છે. રોડ પ્રોજેક્ટ જોજીલા ટનલનો અંતિમ તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આનાથી કાશ્મીર ખીણ અને લદ્દાખ વચ્ચે દરેક ઋતુમાં સંપર્ક સ્થાપિત થવાની શક્યતા વધી ગઈ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રિમોટનું બટન દબાવીને લદ્દાખના મિનિમાર્ગમાં જોજીલા ટનલના પૂર્વ પ્રવેશ દ્વાર પાસે વિસ્ફોટ કર્યો અને તેને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે આજે નાગાસાકી શહેરના મેયર સીરો સુકે સુઝુકી સાથે ચર્ચા કરી. જાપાનમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજદૂત અને મેયરે ભારત અને નાગાસાકી શહેર વચ્ચેના આદાનપ્રદાન અને સહકારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના પગલાં પર અર્થપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમયનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રાલયે ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA મુખ્યાલય ખાતે નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, સાંભળીએ ગાયક કલાકાર गोविंद भाई बारोटना कंठे मीराबाई नी रचना।

0: પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાવવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 11 જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાના દિશાનિર્દેશો આપ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના રાજ્યના 69 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 22 હપ્તામાં રાજ્યના 69,25,000થી વધુ ખેડૂત કુટુંબોને 23,083 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે 28 લાખથી વધુ ખેડૂતોને 572 કરોડની ચૂકવણી સાથે થઈ હતી. આ યોજનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવામાં આર્થિક મદદ મળી રહી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે સાયકલ રેલી અને જનજાગૃતિ રેલી યોજાઈ ત્યારે મહીસાગર જિલ્લામાં ગોધર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. બીજી તરફ નવસારી જિલ્લાના જલારપુરના સીમડ ગામે અને બોટાદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. દરમિયાન જામનગર, પંચમહાલ અને દીવમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદ સેપ્લિંગનું ઉદઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા વિષય પર યોજાયેલા આ સંવાદના ઉદઘાટન સત્રોને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો મહત્વનો સેતુ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર રોજગારીની નવી તકોનું સર્જન કરવા, પાકની લણણી પછી થતા નુકસાનમાં ઘટાડો કરવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ ક્ષમતા ધરાવે છે.
2: मैं चाहता हूं कि दुनिया का कोई भी डाइनिंग टेबल ऐसा ना रहे जहां पे कम से कम एक भारतीय खाद्य पदार्थ जरूर होना चाहिए. हमारे घरों में नानी दादी का दही जमाना, पापड़ अचार बनाना, ये तमाम प्रसंस्करण का ही हिस्सा है जिसको धीरे धीरे और वर्टिकल्स में हम लोग एक्सपैंड करने का हम लोग काम कर रहे हैं.
1: આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ વિકાસનો આધારસ્તંભ ગણાવ્યું. 2 દિવસ દરમિયાન નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત અંદાજે 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આજે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા દ્વારા મંત્રાલયનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને કાર્યકારી માળખું રજૂ કરવાનો છે. કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે પંચાયતોને પોતાની આવકના સ્ત્રોત જાતે શોધવા અંગે માર્ગદર્શન આપ્યું.
3: आत्मनिर्भर पंचायत कार्यक्रम शुरू किया है. इसमें हम चाहते हैं कि पंचायतें अपने ही पैरों पे खड़ी हों, वो अपने आय के स्रोत खोजें, उनको और उन्नत करें और जिसके लिए जो भी तकनीकी सहायता की जरूरत होगी वो भारत सरकार उनको मुहैया कराएगी.
1: कार्यशाला अंतर्गत एक पारदर्शक प्रक्रिया द्वारा पंचायतों ने आवक पैदा करता प्रोजेक्ट्स और पहलों माटेना विचारों रजू करने आमंत्रित कराशे। पसंद करायेला विचारों ने मंत्रालय तरफ थी समर्पित टेक्निकल सहाय मळशे। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABIDને ફોલો કરશો। રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપી શકાશે નહીં। આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી આઉટસોર્સ અથવા કરાર આધારિત કર્મચારીઓને સોંપવાથી આર્થિક અને વહીવટી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે। તેથી હવે આ તમામ કામગીરી નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે। પરિપત્રમાં જણાવાયું છે કે જ્યાં હાલ આવા કર્મચારીઓ પાસે નાણાકીય અથવા હિસાબી કામકાજ છે ત્યાંથી તાત્કાલિક અસરથી તે કામગીરી પરત રહેવાની રહેશે। રાજ્યના પોલીસ વડા GS મલિકે કહ્યું કે નાગરિકોને ફરિયાદોનો જિલ્લા સ્તરે જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે। આજે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવનના જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ તેમણે આ વાત કહી। શ્રી મલિકે અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો।
4: આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો, તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળાય પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે। તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ।
1: બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણિત બીજ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 800થી વધુ ખેડૂતોને બીજનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રીમતી બાંભડિયાએ કહ્યું, આ પ્રમાણિત બીજથી કૃષિ ઉત્પાદકતા વધશે અને પાકની ગુણવત્તા પણ સુધરશે।
5: કિસાનોની આવકમાં વધારો થાય એ ધ્યેયને લઈને આજે ગઢડા તાલુકાની અંદર પ્રમાણિત બીજનું વિતરણ થયું છે। MSP સતત વધી રહી છે અને યોજના દ્વારા કિસાનો છે એના ઉત્પાદનમાં વધારો થયો છે, એની આવકમાં વધારો થયો છે અને ટેકનોલોજી સાથે આપણો કિસાન આજે ખેતી ઉત્પાદનમાં આગળ વધી રહ્યો છે ત્યારે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું।
1: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 16 ગામોની પાણીની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે। આ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી ત્યારે સરકારની કટિબદ્ધતાથી નદી નાળા તળાવો તેમજ ચેકડેમોને ઉડા કરવાની કામગીરી સાથે પીવાના પાણીની પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાને પગલે બોરકુવાના સ્તરો ઉપર આવ્યા છે, જેને પગલે પાણીની સમસ્યાનું સમાધાન થયું હોવાનું કાર્યપાલક ઇન્જિનિયર DL ટંડલે જણાવ્યું।
6: સોનગઢ તાલુકાના જે છેવાડાના ગામો છે એમાં આપણે ઈસ્ટ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 3 તરીકે ડુમડા સબ હેડવર્કથી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલી છે અને મોટાભાગના વિલેજ લેવલના સંપ છે એમાં આપણે સફળતાપૂર્વક પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલું છે। વિલેજ લેવલના ફળિયા લેવલના જે પાઇપલાઇન નાખવાની હોય જોડવાની હોય એમાં આપણે જે ખૂટતી પાઇપલાઇન હોય તે આપણે મેળવી અને એની પાઇપલાઇનનું જોડાણ પણ કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં।
1: આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। દરમિયાન આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું।
7: आज का जो फोरकास्ट दिया गया अगले 7 दिन के लिए गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। नवसारी वलसाड डांग दमन दादरा नगर हवेली तापी के लिए दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है। अहमदाबाद के लिए आज का पूर्वानुमान इसी तरह है, जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने की संभावना है।
1: રાજકોટમાં આજે ST નિગમની નવી 5 વોલ્વો બસને મેયર ડોક્ટર નેહલ શુક્લાએ લીલી ઝંડી આપી। આજથી શરૂ કરાયેલી 3 બસ ભુજ જ્યારે 2 બસ વડોદરા રૂટ પર દોડશે। હાલ રાજકોટમાં 17 વોલ્વો 20 AC લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક AC બસ દોડી રહી છે ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોરબી જામનગર અને દાહોદ રૂટ પર દોડશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર અને પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.